સુપ્રભાત શ્રોતા મિત્રો, આકાશવાણી છે 101.1 મેગાહર્ટ્સ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર. આજનો દિવસ વિક્રમ સંવત 2082, અધિક જેઠ મહિનો, વદ પાંચમની તિથિ. આજની તારીખ 5 જૂન 2026 અને વાર છે આજે શુક્રવાર. સવારના 5:58 અને ઉપર અત્યારે 46 સેકન્ડનો સમય થઈ રહ્યો છે. સ્ટુડિયોમાં આજે હાજર છે નૈના રાજપૂત, સ્વાગત કરે છે આપ સૌ દોસ્તોનું. શ્રોતા મિત્રો, આપ સૌના આનંદ મંગળની શુભકામના સાથે આવો શરૂ કરીએ આજની પ્રસારણ સભા મંગળ ધ્વનિની મંગળ સુરાવલીઓ સાથે.

આજનો સુવિચાર. ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું મુખ્ય સાધન મનુષ્ય શરીર છે. એટલા માટે યોગ્ય આહાર, સંયમિત વિહાર અને વર્તનમાં કલ્યાણ ભાવનું ધ્યાન રાખીને પોતાના આરોગ્યને સ્થિર રાખવું, કારણ નિરોગી શરીર જ સર્વ સુખોનું મૂળ છે. બરાબર 6 વાગે સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર, જસ્ટ બી વિથ અસ ઓનલી ઓન 101.1 સુરત FM.

0: श्रोताओं, ये गीत हम आपको सुनवाते हैं बस एक छोटी सी अंतराल की बात।
1: नमस्कार, आकाशवाणी समाचार, निकिता शाह वांचे छे। सौप्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदी आजे ગુજરાતના સુરત અને દમણની મુલાકાત લેશે। સુરતમાં 18,800 કરોડ અને દમણમાં 2,970 કરોડથી વધુના વિકાસકામોનો પ્રારંભ કરાવશે। નેપાળના વિદેશમંત્રી શિશિર ખાનાલ આજથી 3 દિવસની ભારતની મુલાકાતે આવશે। ભારત યુકે વિઝન 2035 સમીક્ષા બેઠકમાં બંને દેશના વિદેશમંત્રીઓએ વિવિધ પહેલોની પ્રગતિની સમીક્ષા કરી। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરશે। અમદાવાદમાં વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો પ્રારંભ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સ્પર્ધા યોગને વૈશ્વિક રમત તરીકે માન્યતા આપશે। અને અંડર 18 હોકી સેમીફાઇનલમાં ભારતીય પુરૂષ ટીમ પાકિસ્તાન સામે અને મહિલા ટીમ ચીન સામે ટકરાશે। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણની મુલાકાત લેશે। પ્રધાનમંત્રી રોડ, વીજળી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનો શુભારંભ કરશે। શ્રી મોદી સૌપ્રથમ હજીરાની મુલાકાત લેશે અને બપોરે એક વિશાળ જાહેરસભાને સંબોધતા પહેલા નિર્માણધીન ઔદ્યોગિક અને માળખાગત સુવિધાઓની સમીક્ષા કરશે। બાદમાં સાંજે તેઓ દમણની મુલાકાત લેશે, જ્યાં દમણમાં લગભગ 2,970 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે। સાંભળીએ એક અહેવાલ।
2: क्षेत्रीय बुनियादी ढांचे को बड़ी गति देते हुए प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात और महाराष्ट्र के बीच कनेक्टिविटी को बढ़ाने के लिए वडोदरा मुंबई एक्सप्रेसवे के महत्वपूर्ण पैकेज राष्ट्र को समर्पित करेंगे। वे राष्ट्रीय राजमार्ग 56 के महत्वपूर्ण खंडों को 4-लेन बनाने की भी आधारशिला रखेंगे, जिससे आदिवासी क्षेत्रों और स्टैच्यू ऑफ यूनिटी तक पहुँच में सुधार होगा। जन कल्याण के तहत प्रधानमंत्री सूरत में 2400 घंटे आपातकालीन और ट्रॉमा केयर सुविधाओं से लैस एक आधुनिक 200 बिस्तरों वाले ESIC अस्पताल का भी उद्घाटन करेंगे। इसके अलावा गुजरात में ट्रांसमिशन नेटवर्क विस्तार, दहेज PCPIR और सरिगाम GIDC में उन्नत अपशिष्ट निपटान प्रणाली और वलसाड़ में आधुनिक बिजली वितरण उन्नयन सहित कई महत्वपूर्ण औद्योगिक बुनियादी ढांचा परियोजनाओं का भी आज शुभारंभ किया जाएगा। अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद।
1: નેપાળના વિદેશ મંત્રી શિશિર ખાનાલ આજથી 3 દિવસ ભારતની મુલાકાતે આવશે। આ મુલાકાત દરમિયાન શ્રી ખાનાલ નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડોક્ટર જયશંકર સાથે મુલાકાત કરશે। નેપાળના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ મુલાકાત દરમિયાન બંને દેશો વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, ઉર્જા અને લોકસંપર્ક જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા સહિત પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે। આ મુલાકાત નેપાળ અને ભારત વચ્ચેના સ્થાયી અને બહુપક્ષીય દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને યુકેના વિદેશ સચિવ યવેટ કુપરે ગઈકાલે નવી દિલ્હીમાં ભારત યુકે વિઝન 2035ની સમીક્ષા કરવા માટે પ્રથમ વાર્ષિક બેઠક યોજી હતી। બંને નેતાઓએ વિકાસ, ટેકનોલોજી અને નવીનતા, સંરક્ષણ અને સુરક્ષા, આબોહવા અને સ્વચ્છ ઉર્જા તથા શિક્ષણ જેવા ક્ષેત્રોમાં ભારત યુકે વિઝન 2035 હેઠળ થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી। બંને નેતાઓએ વ્યાપક આર્થિક અને વેપાર કરાર દ્વારા રજૂ કરાયેલી તકોનું સ્વાગત કર્યું અને તેને વહેલું અમલમાં મૂકવાની આશા વ્યક્ત કરી। તેમણે ભારત યુકે ટેકનોલોજી સુરક્ષા પહેલ હેઠળ વિવિધ પહેલોમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો। સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે લશ્કરી પ્રશિક્ષકોના આદાન પ્રદાન સહિત નવી પહેલોનું તેમણે સ્વાગત કર્યું। વેપાર કરારની ચર્ચાઓને આગળ વધારવા માટે અમેરિકી વેપાર પ્રતિનિધિમંડળે ભારતની 4 દિવસની મુલાકાત પૂર્ણ કરી છે। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે પ્રતિનિધિમંડળ સાથે માલના વેપાર, નોન ટેરિફ પગલાં, કસ્ટમ્સ અને વેપાર સુવિધા, આર્થિક સુરક્ષા, સંરેખણ અને પરસ્પર હિતના અન્ય ક્ષેત્રો સહિત વિવિધ મુદ્દાઓ પર રચનાત્મક અને સકારાત્મક ચર્ચાઓ થઈ છે। બંને પક્ષોએ દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધોને મજબૂત બનાવતા પરસ્પર લાભદાયી કરાર પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી છે। ગુજરાતમાં ખાલી થનારી રાજ્યસભાની 4 બેઠક માટે ભાજપ દ્વારા 4 ઉમેદવારના નામ જાહેર કરાયા છે। સત્તાવાર યાદી મુજબ રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસી પરમાર અને જીતેન્દ્ર કંજારિયા રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રહેશે। ઉમેદવારો આગામી 8 તારીખ સુધી ઉમેદવારીપત્ર ભરી શકશે। આ સાથે આંધ્રપ્રદેશમાં એનડીએ ગઠબંધને રાજ્યસભાની 4 ખાલી બેઠકોમાંથી 3 તેલુગુ દેશમ પાર્ટી અને 1 બેઠક જનસેના પાર્ટીને ફાળવવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ગઈકાલે રાત્રે એનડીએ ગઠબંધન ભાગીદારોની બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરી હતી. શ્રી નાયડુએ કહ્યું કે આ નિર્ણય તમામ ગઠબંધન ભાગીદારોની સંમતિથી લેવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું, ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abdને ફોલો કરશો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરશે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા આજે નાણાકીય નીતિ સમિતિના નિર્ણયો જાહેર કરશે. એસબીઆઈ રિસર્ચ અહેવાલ મુજબ વધતો ફુગાવો, ક્રૂડ ઓઇલના ભાવ, રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને સંભવિત નબળા ચોમાસા જેવા પડકારોનો સામનો કરવા માટે રેપો રેટમાં વધારો અયોગ્ય રહેશે. અહેવાલ સૂચવે છે કે રિઝર્વ બેંક બજારની તકલીફને દૂર કરવા અને નાણાકીય સ્થિરતા જાળવવા માટે ટૂંકા ગાળાના વ્યાજદર અને પ્રવાહીતાના પગલાં અપનાવી શકે છે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
3: મુદ્રાસ્ફીતિ પર આધારિત મહંગાઈ સૂચકાંક 4% તક સીમિત રખને કા લક્ષ્ય ભારત સરકાર ને રિઝર્વ બેંક કો દિયા હૈ. અસાધારણ પરિસ્થિતિઓ મેં યહ સૂચકાંક 2-6% કે દાયરે મેં રખને કી ભી છૂટ હૈ. સોને એવં ચાંદી કે આભૂષણ તથા ખાનપાન સામાનો કી કિંમતે બઢને કે કારણ એપ્રિલ મેં યહ સૂચકાંક 3.48 પર થા, જો કી દિયે ગયે દાયરે કે અંદર હૈ. ઇસી કારણ વિશ્લેષકો કા માનના હૈ કી રિઝર્વ બેંક ઇસ બાર ભી વ્યાજ દરો મેં કોઈ બદલાવ નહી કરેગા. આકાશવાણી સમાચાર કે લિયે મુંબઈ સે જીવન ભાવ સાથે.
1: આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. તેની શરૂઆત 1973માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ હેઠળ કરવામાં આવી હતી. આ દિવસનો હેતુ પૃથ્વી પરના જીવનનું રક્ષણ કરવાનો અને પર્યાવરણ સંરક્ષણ વિશે જનજાગૃતિ વધારવાનો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં ભારતની પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ પેસેન્જર કાર લોન્ચ કરી. તે મારુતિ સુઝુકી દ્વારા બનાવવામાં આવી છે. ફ્લેક્સ ફ્યુઅલ વાહનો એવા વાહનો છે જે પેટ્રોલ અને ઇથેનોલના વિવિધ મિશ્રણો પર ચાલે છે. આ પ્રસંગે શ્રી ગડકરીએ કહ્યું કે ફ્લેક્સ ફ્યુઅલથી આશરે 1.5 લાખ કરોડનું વિદેશી હૂંડિયામણ બચી શકે છે.
4: हमारे देश से करीब 22 से 23 लाख करोड़ रुपए हम फॉसिल फ्यूल के इंपोर्ट के लिए खर्चा करते हैं. हमारे प्रधानमंत्री जी ने कहा है कि हमको आत्मनिर्भर भारत बनाना है. अगर आत्मनिर्भर भारत बनाना है तो हमें इंपोर्ट को कम करना पड़ेगा और एक्सपोर्ट को बढ़ाना होगा. हमारे देश में अगर ये इंपोर्ट को कम करना है तो हमें अल्टरनेटिव फ्यूल और बायो फ्यूल पर काफी काम करने की आवश्यकता थी और इसलिए ये जो इंडस्ट्री है यही हमारे देश के ग्रोथ का ग्रोथ इंजिन है.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભાગ લેનારા ખેલાડીઓને પોતપોતાના દેશોમાં આયુષ મંત્રાલયના યોગ 365 અભિયાનના વૈશ્વિક રાજદૂત બનવા હાગલ કરી છે. ગુજરાતના અમદાવાદમાં ચેમ્પિયનશીપના ઉદઘાટન સમારોહને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આયુષ મંત્રાલયે યોગ સાથે જોડાયેલા રહેવા અને સમુદાયોમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે યોગ 365 અભિયાન શરૂ કર્યું છે. પ્રધાનમંત્રીએ વિશ્વભરના ખેલાડીઓને ચેમ્પિયનશીપ પછી પણ યોગ વિશે જાગૃતિ ફેલાવવાનું ચાલુ રાખવા વિનંતી કરી છે.
5: हर बड़ा स्पोर्ट अपने साथ एक पूरा इकोसिस्टम लेकर आता है. ये रोजगार के नए अवसर पैदा करता है. इसलिए जैसे जैसे योगासना स्पोर्ट्स का विस्तार होगा वैसे वैसे इससे जुड़ी नई संभावनाएं भी बढ़ेगी. ये खिलाड़ियों के लिए नई कैरियर अपॉर्चुनिटीज लेकर आएगा. यह ट्रेनर्स, स्पोर्ट्स साइंटिस्ट, रिसर्चर्स और इवेंट मैनेजर्स के लिए भी नए अवसर बनाएगा.
1: ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. મહિલા અંડર 18 એશિયા કપમાં ભારત ગ્રુપ સ્ટેજમાં એક પણ મેચ હાર્યા વિના સેમીફાઇનલમાં પહોંચ્યું છે. ભારતીય મહિલા ટીમ આજે 9:30 વાગે ચીન સામે ટકરાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર.
6: નમસ્કાર. આજના અખબારોમાં મિશ્ર હેડલાઇન જોવા મળી છે. વરસાદના આગમનને વધાવતા રાજસ્થાન પત્રિકાએ લખ્યું મંગલ પ્રવેશ, સંદેશે આનંદો, કેરલમમાં ચોમાસાનું આગમનને શીર્ષક બનાવ્યું. જ્યારે ગુજરાત સમાચારે યુદ્ધ રોકો અમેરિકી સંસદની ટ્રમ્પને તાકીદને હેડલાઇન બનાવી છે.
1: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણની મુલાકાત લેશે. સુરતમાં 18,800 કરોડ અને દમણમાં 2,970 કરોડથી વધુના વિકાસકામોનો પ્રારંભ કરાવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરશે. અને અંડર 18 હોકી સેમીફાઇનલમાં ભારતીય પુરૂષ ટીમ પાકિસ્તાન સામે અને મહિલા ટીમ આજે ચીન સામે ટકરાશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: Fantastic fun for family.
1: 101.1 MHz.
2: सुप्रभात, गुड मॉर्निंग श्रोता मित्रों. જીવનમાં જેટલી ઓછી જરૂરિયાત એટલું સુખ વધારે, આ સુવિચાર સાથે ફરી સ્વાગત છે આપનું સ્ટુડિયોમાં, જ્યાં આજે હાજર છે નૈના. આપ છો વિવિધ ભારતીના સુરત કેન્દ્રને સંઘ 101.1 MHz પર. સવારના 8:30 વાગ્યા છે, સમય છે ઝરોખાનો. આવો એક નજર કરી લઈએ આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા પર. શ્રોતા મિત્રો, ઝરોખા બાદ 8:35 પ્રાદેશિક સમાચાર અને ત્યારબાદ કાર્યક્રમ ચિત્રલોક. સવારે 9:30 આજ કે ફનકાર કાર્યક્રમ, જે આજે કેન્દ્રિત રહેશે અભિનેત્રી સોનમ કપૂર પર. અને આ જ કાર્યક્રમ આપ ફરીથી માણી શકો છો રાત્રિના 9:30. ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ સવારે 10 વાગ્યાથી આજે આપના માટે પ્રસ્તુત કરશે મિલ્વી વ્યાસ. સુરતી સિદ્ધલર કાર્યક્રમનો સમય 11 વાગ્યાથી. બપોરે 12 વાગે હિન્દીમાં સમાચાર અને 12:05 કાર્યક્રમ યાદો કી મહેફિલ. બપોરે 1 વાગે સુરીલા સફર. અંગ્રેજી સમાચારનો સમય બપોરે 2

વાગ્યાનો પ્રાદેશિક સમાચાર 2:30 ત્યારબાદ કાર્યક્રમ સદાબહાર નગમે. શુક્રવારે બપોરે 3 વાગે હોય છે કાર્યક્રમ હેલો સહેલી. સાંજે 4 વાગે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, 4:10 ગીતો ભરી કહાની, જેમાં કહાની નઝરિયા, વાચન સ્વર નેહા શર્મા. છાયાગીતનું પુનઃપ્રસારણ સાંજે 5:00 5:30 તરાને નયે પુરાને કાર્યક્રમ. સાંજે 6 વાગે હિન્દી સમાચાર, ત્યારબાદ 6:05 ગુજરા હુઆ જમાના કાર્યક્રમ, 6:30 ઝરોખા અને ત્યારબાદ ફરીથી ગુજરા હુઆ જમાના કાર્યક્રમનો શેષ ભાગ. ફોજીભાઈઓનો કાર્યક્રમ જયમાલા સાંજે 7:00 7:45 ગુલદસ્તા, ગુજરાતી સમાચાર 7:50. હવામહેલ, આ કાર્યક્રમનો સમય આપ જાણો છો હોય છે રાત્રિના 8:00. આજના કાર્યક્રમમાં ઝલકી જરાસી આંખ લગ ગઈ, લેખક અને નિર્દેશક ગિરીન્દ્ર પ્રસાદ. 8:00 8:45 સમાચાર સંધ્યા, પ્રાદેશિક સમાચાર 9:00. પ્રાદેશિક સમાચાર અને ત્યારબાદ કન્ટિન્યુ રહેશે કાર્યક્રમ આપકે લીએ. છાયાગીતનો સમય રાત્રિના 10:00 ઢલતી જાય રાત 10:30 અને 11:00 કાર્યક્રમ રંગતરંગ. તો આ હતી રૂપરેખા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત અને દમણની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી આજે સુરતમાં 18,800 કરોડ રૂપિયા અને દમણમાં 2,970 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પર્ધાનો આરંભ કરાવ્યો. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. રાજ્યભરમાં આજે વિવિધ કાર્યક્રમો સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે. રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2.2 અંતર્ગત પોલીસે સાયબર છેતરપિંડી કેસમાં 182 આરોપીઓની ધરપકડ કરી. અને હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે છે અને રોડ, વીજળી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરશે. પ્રધાનમંત્રી સૌપ્રથમ હજીરાની મુલાકાત લેશે અને બપોરે એક વિશાળ જાહેરસભાને સંબોધતા પહેલા નિર્માણાધીન ઔદ્યોગિક અને માળખાગત સુવિધાઓની સમીક્ષા કરશે. બાદમાં સાંજે પ્રધાનમંત્રી દમણની મુલાકાત લેશે, જ્યાં તેઓ દમણમાં લગભગ 2,970 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સુરત જિલ્લાના અમારા પ્રતિનિધિ લોપા દરબારનો અહેવાલ સાંભળીએ.
1: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. મુલાકાત દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાતના વિસ્તારને રૂપિયા 18,770 કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છે. વડાપ્રધાન શ્રી સુરત ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ 24 પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં 4,852 કરોડના ખર્ચે પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને 13,926 કરોડના ખર્ચે 19 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહેશે. આ પ્રોજેક્ટમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 4 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને 2 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે, તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 1 પ્રોજેક્ટના લોકાર્પણનો પણ સમાવેશ થાય છે, જ્યારે વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું લોકાર્પણ કરવામાં આવશે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગઈકાલે 5 દિવસની પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો.
2: ગુજરાત માટે ગૌરવની વાત છે કે અમદાવાદ ખાતે આ પ્રથમ વિશ્વ યોગ ચેમ્પિયનશીપ યોજાઈ રહી છે. આ પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 77થી વધુ દેશોના રમતવીરની ઉત્સાહભરી સહભાગીતા એ વાતની જીવતી જાગતી સાબિતી છે કે યોગાસન હવે કોઈ એક દેશ પૂરતો સીમિત ન રહેતા એ વૈશ્વિક સ્પોર્ટ્સ બની ગયો છે.
0: આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે કોઈપણ રાષ્ટ્રનું નિર્માણ માત્ર ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ઉદ્યોગથી નથી થતું, પરંતુ તે દેશના વીર નાગરિકો અને યુવા પેઢીના વિચારોથી થાય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે યુવા પેઢી સંસ્કારયુક્ત વિચારધારા અને કર્તવ્ય નિષ્ઠા સાથે જોડાય છે, ત્યારે કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરવું શક્ય બને છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને સાકાર કરતા કેન્દ્ર સરકારના યુવા સંગમ તબક્કા 6 કાર્યક્રમના 57 યુવા સભ્યોના પ્રતિનિધિમંડળે રાજ્યપાલ સાથે લોકભવન ખાતે મુલાકાત કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલે યુવાનોને રાષ્ટ્ર નિર્માણ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. IIM અમદાવાદના મુખ્ય વહીવટી અધિકારી નિવૃત્ત કર્નલ ડોક્ટર જગદીશ જોશીએ યુવા સંગમ 6ની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગુજરાત અને ઓડિશાના યુવાનો વચ્ચે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ટેકનોલોજીના આદાન પ્રદાન દ્વારા રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાનો છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવશે. એક પેડ માં કે નામ 3.0 અંતર્ગત અન્ન નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને ખેડા જિલ્લાના માતર તાલુકાના આંત્રોલી ગામે જિલ્લા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ધોલેરા સ્માર્ટ સિટીના આયોજનબંધ વિકાસની સાથે ધોલેરાના ખારાપટમાં ડ્રમ પ્લાન્ટેશનના નવતર પ્રયોગની સફળતા બાદ હવે વધુ 20 હેક્ટરમાં 50,000 રોપા વાવવાનું આયોજન કરાયું છે. કોસ્ટલ ગ્રેડિયન્ટ મોડેલને સાકાર કરવા 3 સ્તરીય જૈવિક સંરક્ષણ 1.19 કરોડ છોડનું મહાઅભિયાન પણ હાથ ધરાયું છે. પ્રધાનમંત્રીના સુરત ખાતે યોજાનાર કાર્યક્રમમાં 100% સસ્ટેનેબલ અને ઇકો ફ્રેન્ડલી બની રહે એવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમ સ્થળ પર આદિવાસી કારીગરો દ્વારા વાંસમાંથી બનાવેલ આકર્ષક ઇન્સ્ટોલેશન, કચરામાંથી બનાવેલા શિલ્પો અને ઇકો ફ્રેન્ડલી રંગોળીઓ રજૂ કરવામાં આવનાર છે. રાજકોટ જિલ્લામાં આજથી એક પેડ માં કે નામ 3.0નો પ્રારંભ. 17 દિવસમાં 27,000 વૃક્ષારોપણ અને 75,000થી વધુ રોપાઓનું વિતરણ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆઈ ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIINews_ABAD ફોલો કરશો. એક અગત્યની જાહેરાત. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દૂરદર્શન અને આકાશવાણી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આજે રાત્રે 9 વાગે ડીડી ગિરનાર ચેનલ પર 21 મિનિટનો વિશેષ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવશે, તો સાંભળવાનું ચૂકશો નહીં. રાજ્યમાં ચાલી રહેલો ઓપરેશન મ્યુલહન્ટ 2.2 અંતર્ગત પોલીસે સાયબર છેતરપિંડી કેસમાં 182 આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગે પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ વધુ વિગતો આપી.
3: जो गुजरात पुलिस द्वारा ऑपरेशन म्यूल हंट 2.0 चलाया जा रहा है, जिसमें कल रात तक 92 फरियाद दाखिल हुई है. 182 आरोपियों को गिरफ्तार किया गया है, जिसमें 670 म्यूल अकाउंट पकड़े गए हैं. टोटल पूरे भारत के 3,464 गुना डिटेक्ट हो रहे हैं और टोटल ये जो ऑफेंसेस डिटेक्ट हुए हैं उसमें तो 1,649 करोड़

0: रुपीस के साइबर क्राइम हुए थे जो डिटेक्ट हुए हैं। सो ये पूरी ड्राइव पूरे गुजरात में हर एक यूनिट द्वारा चलाई जा रही है, जिसमें सबसे अच्छा परफॉर्मेंस देखे तो सूरत शहर ने एक ही दिन में 58 FIR दाखिल करके 77 आरोपियों को गिरफ्तार किया है।
1: અરવલ્લી જિલ્લામાં વસ્તી ગણતરી 2027નો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં રહેઠાણક મકાનો અને કોમર્શિયલ એકમોની ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં બ્લોક બનાવીને એક સુપરવાઇઝર દ્વારા તેનું મોનિટરિંગ પણ કરવામાં આવે છે. આ વર્ષે ડિજિટલ વસ્તી ગણતરી કરવામાં આવે છે, જેથી સમયની બચત, ચોક્કસ માહિતી એકત્રિત થઈ શકે. ચોટીલાના પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગરની પાછળના ભાગે આવેલા દૂધેલી ગામમાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર મોરમનું ગેરકાયદેસર ખનન અને વહન કરતા એક હિટાચી મશીન, એક ડમ્પર અને 20 મેટ્રિક ટન મોરમ સહિત 90,10,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. નાયબ કલેક્ટર એસટી મકવાણાએ ફરી એકવાર ખનિજ ચોરી ઝડપી પાડી છે, જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે અને આવતીકાલે શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય હોવાથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. દક્ષિણથી પશ્ચિમ દિશામાં પવનો ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. ગાજવીજ સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે, તેમજ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. હવામાન વિભાગના વડા એ.કે. દાસે વધુ વિગતો આપી.
2: अभी इसी स्थिति में गुजरात यूनियन टेरिटरी दमन दादरा नगर हवेली के लिए इस टाइप का पूर्वानुमान दिया है. अगले 2 दिन थंडरस्टॉर्म विद लाइटनिंग रहेगा, मतलब मेघ गर्जना, उसके साथ बिजली गिरने का संभावना रहेगा अगले 2 दिन गुजरात रीजन, सौराष्ट्र कच्छ दोनों रीजन में ही. उसके आगे इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा पूरा समय गुजरात रीजन में, और उसके आगे 2 दिन मतलब 6 और 7 जून सौराष्ट्र कच्छ रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा.
1: તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 88,000થી વધુ ખેડૂતોએ લાભ લીધો છે. ખેડૂતોને આ યોજના થકી ખેતી માટે વિવિધ લાભ મળતા ખેડૂતો ચિંતામુક્ત બન્યા છે અને સરકારનો આભાર માની રહ્યા છે. ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયાએ જણાવ્યું કે આ ખેડૂત કુટુંબોને 52.80 કરોડથી વધુની સહાય રકમ સરકારે ચૂકવી છે. આ અંગે લાભાર્થી નટુભાઈ ગામિતે પોતાનો પ્રતિભાવ આપ્યો.
3: અત્યારે 3-1 વર્ષથી રેગ્યુલર મને 2,000 મળે છે, જે મને ખેતીના કામ માટે, નાના મોટા કામ માટે ઉપયોગી થતો છે. વર્ષે મને 6,000 રૂપિયા મળે, એટલે 2,000ના 3 હપ્તા મળે વર્ષ. સરકારની યોજના સારી છે, મને ખેતીમાં મુક્ત અટકેલું કામ હોય ને તે નીકળી જતું.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત અને દમણની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી આજે સુરતમાં 18,800 કરોડ રૂપિયા અને દમણમાં 2,970 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પર્ધાનો આરંભ કરાવ્યો. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. રાજ્યભરમાં આજે વિવિધ કાર્યક્રમો સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે. રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2.2 અંતર્ગત પોલીસે સાયબર છેતરપિંડી કેસમાં 182 આરોપીની ધરપકડ કરી અને હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આજે સવારે પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. વિવિધ ભારતીના સુરત કેન્દ્રને સંગ ટ્યુન 6 આપ 101.1 MHz પર. આવો હવે જોડાઈએ કાર્યક્રમ ચિત્રલોકને સંગ આ નાનકડા કમર્શિયલ બ્રેક બાદ.
5: ઓછા વ્યાજમાં લોન જોઈએ એ પણ એપ થી, વાહ! અજાણ્યા એપ થી બચો.
6: RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.
7: મોદી હર પરિવાર કો ઘર મે બિજલી બનાકર વહી બિજલી બેચકર કમાઈ કા એક ઓર સાધન દેના ચાહતા.
8: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે. ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે. તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
9: કાર્યક્રમ ચિત્રલોક મે સ્વાગત હૈ. अब आपको सुनवाने जा रहे हैं मिशन मजनू फिल्म का ये गीत. शब्बीर अहमद के लिखे बोल, तनिष्क बागची का संगीत, जुबीन नौटियाल की आवाज़।

0: बेवफा फिल्म का ये गीत आप सुन रहे थे और कार्यक्रम चित्रलोक में अब लेते हैं एक छोटा सा ब्रेक।
1: તમારી વાતો તમારા અવાજમાં
2: નંબર ડાયલ કરો એટલી જ વારમાં
1: હો બહાર કે ઘરમાં
2: રહેશે સુરત એફએમ તમારા દિલમાં
1: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9-1 વાગ્યા દરમિયાન
1: 02612236209
2: 02-261-2236-209
3: હેલો સુરત એફએમ સ્પીકિંગ
4: 101.9

0: Fantastic fun for family.
1: 101.1 megahertz Surat FM.
2: आप माणी रहा हता कार्यक्रम आज के फनकार जे केंद्रित हतो अभिनेत्री सोनम कपूर पर आकाशवाणी छे 101.1 मेगाहर्ट्स पर आप ट्यून छो सूरत एफएम ने संग सवारना 9:55 थई छे प्रस्तुत छे प्रायोजित कार्यक्रम अनुरूप विवाह संस्था
3: आ प्रोग्राम ना प्रायोजक अनुरूप विवाह संस्था
4: नमस्ते श्रोता अनुरूप विवाह द्वारा संचालित आ श्रृंखलामां આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ. નમસ્તે ગૌરીબેન.
5: નમસ્તે શ્રોતાઓ.
4: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
5: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ. અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ. શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી એવી અમારી પોલિસી નથી.
4: અચ્છા.
5: તમે જ્યારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો. તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો.
4: બરાબર. હા, તો સાચી અનોખી જ કાર્યપ્રણાલી છે. પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
5: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા. તો શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેઝ વાપરી નહીં શકે.
4: બરાબર.
5: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ. સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરે છે.
4: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું.
6: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1-800-26-77-991 આ નંબર પર, 1-800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
4: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
5: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે, તેને ક્લિક કરતા જ સામેવાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે. તમારી ઓળખ ગોપનીય રહેશે.
4: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
5: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવ્યું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
4: અચ્છા.
5: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે, એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
4: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે સમજાવશો?
5: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
4: અચ્છા.
5: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિ રવિમાં મીટિંગ ગોઠવીએ.
4: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
5: અમને સાંભળવા માટે સૌનો આભાર.
6: શ્રોતાઓ, સર્વ જાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
3: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
2: આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
0: Fantastic fun for family.
1: 101.1 MHz, Surat FM.
2: ગુડ મોર્નિંગ માય ડિયર ફ્રેન્ડ્સ. ફ્રેન્કલિનના આ સુવિચાર સાથે સ્વાગત છે આપનું ફરી સ્ટુડિયોમાં. કે ભાઈ, પ્રશંસા મેળવવી મુશ્કેલ છે પરંતુ પચાવી ખૂબ જ અઘરી હોય છે. તો સુરત એફએમની સ્ટુડિયો ક્લોકનો ઇશારો છે સવારના 10 વાગ્યાનો સમય, એટલે ફોન ઇન કાર્યક્રમને માણવાનો સમય. તો આવો માણીએ. હેલો સુરત એફએમ સ્પીકિંગ ફોન ઇન કાર્યક્રમ. આજના કાર્યક્રમની પ્રસ્તુતિ મિલવી વ્યાસની.

0: हेलो, सूरत एफएम स्पीकिंग।
1: जी हाँ, सूरत एफएम स्पीकिंग।
0: कौन बोलो मैडम?
1: जी हूँ मिलवी व्यास, बात करूँ छू।
0: हाँ, मैं भिखाभाई बात करूँ।
1: केम छो भिखाभाई?
0: एकदम मजामा।
1: क्या थी बात करो छो?
0: मैं आईना बाठेना।
1: जी शू नवीनता छे बाठेना नी?
0: हाँ एकदम मजामा। हमना तो बोलो दिन बाहर जो वधारे चाले गया हो, बोलो अधिक महीनों चाले गए ने?
1: हाँ जी।
0: सवारे उठी ना बड़ा वेला नावा जाई जे बाठेना एरिया मा अत्यारे आ बोलो वधारे चाले जे ने चार धाम नी यात्रा चाले जे।
1: जी तो तमे जाइए तो
0: हरिद्वार चार धाम बहु फरवा जाइए। नागरिक काफी वधारे खाई जे पेपर मा भले आवे जे हमना काफी हमारो तो बाकी जे। हजी
1: तो तमे क्यारे जवानो विचार करी राख्यो?
0: હવે આવતા વર્ષે વિચાર કરેલો છે મેડમ, હમણાં તો જવા એવું નથી। ભગવાન ના મહિમા વધારે થઈ ગઈ, લોકો ઉપર આશીર્વાદ ભગવાન નો છે। હવે અત્યારે જ્યાં જાય તમે દ્વારકા જુઓ, સોમનાથ જુઓ, ને પછી ચામુંડા ચોટીલા, આ હમણાં અધિક મહિના વધારે ભક્તિભાવ ચાલે, એટલે જોઈએ હવે આપનો નંબર ક્યાં લાગે।
1: જી
0: તો બોલાવ, જમવા બોલાવાનું બી બાકી બાને જો ને, નજીક નજીક તો મારે ડેલી જ જોવાનું થાય મેડમ। સવારે ઉઠું પેલા મારા ઘર પર સિદ્ધિ વિનાયક નું મંદિર છે, સવારે સિદ્ધિ વિનાયક ના દર્શન કરું, પછી સર્વિસે જાઓ તા ટંકેશ મહાદેવ નું મંદિર, અમરનાથ નું મંદિર છે, બલિયા બાપજી કહી છે, ત્યાં પેલા નાના નાના છોકરાઓને કઈ ફુલ્લી બરું થાય ને,
1: હાજી
0: તો એ મંદિર માં એ લોકો તાની બાધા રાખે, એ મંદિર એ પક્યા જ છે,
1: બરાબર
0: એ દર્શન કરું, પછી ગાંધી જાપા બજાર માં ઈચ્છા મંદિર છે, એ માધવ દાદા ના દર્શન કરું ડેલી કાયમ
1: પરિવાર સાથે જાઓ? બસ તો આવો જ પ્રોગ્રામ કાયમ માટે રાખજો।
0: હા મેડમ, સુરત એફએમ તો મેં કામ તો પાંચ દિવસ સાંભળું છું મેડમ। સુરત એફએમ ના 90 વર્ષ થાય છે તમારા,
1: જી
0: એની તમને બધા મેં શુભકામના આપું છું। અમારે અહીંયા જે સર્વિસ કરીએ ને અમે તો સવારથી અમારા અહીંયા સુરત એફએમ તો વાગે જ છે। હા અમે સુરત એફએમ નો તો ફેન છે, પછી સહેલી સાંભળીએ, એમાં બી લોકોને આપને જ્ઞાન મળે છે સાંભળવાનું।
1: રાતના
0: બી
1: તમે કેટલા વર્ષોથી અમારા સુરત એફએમ સાથે સંકળાયેલા છો?
0: 30 વર્ષથી અમે સંકળાયેલા, મારા ઉંમર 50 વર્ષ ની છે, જે મારા જોડે ભરતભાઈ કરીને હતા ને, તે કાયમ માટે રેડિયો લઈને જ ફરતા હતા।
1: અચ્છા, અને ત્યાર પછી તમને પણ એવી સંગત થઈ ગઈ કે રેડિયો તો જોઈએ જ સાથે?
0: હા, તો મારા પપ્પા બી રાખતા હતા રેડિયો, ને પેલા ત્યાં દોરી વાળો રેડિયો હતો, દોરી ઉતરી જાય ને તો પેલા કેસેટ ફરતા બંધ થઈ જાય।
1: હાજી,
0: તો વારંવાર મેં મારા ઘરના નાકા પર અંદર પર આ વિસ્તારમાં હું એને રિપેરિંગ કરવા જાતે જતો હતો।
1: અચ્છા,
0: ખૂબ
1: સરસ ભીખાભાઈ, તમારી સાથે વાતો કરી ખૂબ જ આનંદ થયો, અને ઘણા બધા તમારા વર્ષો જૂની જે પણ યાદો છે જે રેડિયો સાથે સંકળાયેલી છે એ 90 વર્ષની ઉજવણીના સંદર્ભે તમે અમારી સાથે શેર પણ કરી, તો આનંદ થયો તમારી સાથે વાત કરીને। એ સાથે જ મને જણાવો આજે તમને કયું ગીત સંભળાવી દઉં સુરત એફએમ થી? ભીખાભાઈ આવી રહ્યું છે સુરત એફએમ થી તમારી પસંદગીનું આ ગીત, સાંભળતા રહેજો અમારા સુરત એફએમ ને। આવજો, આવજો મેડમ, આવજો।

0: हेलो
1: सूरत एफएम।
0: जी हाँ, सूरत एफएम स्पीकिंग। गुड मॉर्निंग।
1: गुड मॉर्निंग।
0: कौन बात करो छो?
1: हमें रीना बेन बोलिए।
0: रीना बेन क्यांथी बात करो छो?
1: हमें वारी फरियाबा।
0: सूरत अज।
1: हाँ सूरत वारी फरियाबा जी ने।
0: जी જણાવો શું નવીનતા છે રીના બેન?
1: અમારે એક ગીત સાંભળો।
0: બિલકુલ, તમારી પસંદગીનું ગીત તો સુરત એફએમ થી જરૂર સંભળાવીશ મને।
1: મારી નાની દીદી સાથે વાત કરો।
0: હા જી।
2: હેલો।
0: હેલો।
2: હા કોણ બોલો?
0: જી હું મિલવી વ્યાસ વાત કરું છું, તમારું નામ જણાવશો?
2: મારું નામ કરિશ્મા।
0: કરિશ્મા શું કરો છો તમે?
2: હું તો અત્યારે ભણો છું, હવે સેકન્ડ કોલેજમાં આવા।
0: અચ્છા, તમારો અભ્યાસ કયા વિષયમાં છે?
2: તો કોમર્સ માં કર્યું, અકાઉન્ટિંગ ને ભર્યું।
0: ઇન ફ્યુચર શું કરવા માંગો છો?
2: અમને તો અકાઉન્ટન્ટ નું જ બનું છું, એટલે આગળ અકાઉન્ટિંગ જ કરું।
0: અચ્છા, કોલેજ લાઈફ એન્જોય કરો છો?
2: હા।
0: પછી મમ્મી ને ઘરકામ માં મદદરૂપ થાવ કે નહીં?
2: હા કરીએ ને, મમ્મી ની સાથે રસોઈ કરે। ત્યારે મારા ઘરમાં મશીન પણ ચાલે, તો મશીન ચાલ્યું,
0: તેના મશીન છે તમારા ઝરી ના?
2: હા ફિરકા મશીન।
0: જી, તો ઝરીનું કામ પણ તમને સરસ આવડતું હોવું જોઈએ।
2: હા,
0: નાનપણથી જોયું હશે ને ઘરમાં થતું હોય એટલે।
2: હા,
0: એ પણ કામ કરવું ગમે છે?
2: હા ગમે ને।
0: સુરત એફએમ ને ક્યારે સાંભળો છો?
2: સવારે 10 વાગે આવે ત્યારે સાંભળે, 10 વાગે।
0: કેમ ગમે છે આ કાર્યક્રમ તમને કરિશ્મા?
2: એમાં નવા ગીત પણ આવે અને જૂના ગીત પણ આવે, એટલે ગમે સાંભળવાની।
0: અચ્છા રીના, 5 જૂને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થતી હોય છે આખા દેશભરમાં, તો પર્યાવરણને જાળવી રાખવા માટે તમારા શું મંતવ્ય છે? શું કરવું જોઈએ લોકોએ?
2: લોકોએ વૃક્ષ રોપવા જોઈએ અને પર્યાવરણ બચાવવું જોઈએ, પાણીનો જેટલો બને એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ।
0: જી, કોલેજની અંદર ઘરની આસપાસ ત્યાં બધે આવા નાના મોટા કાર્યક્રમો થાય છે કે નહીં પર્યાવરણની જાગૃતિ માટેના?
2: ના, આમ તો અહીંયા તો નહીં થાય, પણ અમે બધા ઘરમાં એક એક વૃક્ષ વાવીએ, પેલો તુલસી એવું બધા નાના નાના
0: દર વર્ષે કરો।
2: હા, પર્યાવરણ વિશે જેટલું સાચવીએ તેટલું સારું, નહીં તો ત્યારે તો ગરમી આટલી વધે જ, આગળ જતા વધારે ગરમી પડે।
0: ખુબ સરસ મજાની વાતો કરિશ્મા તમારી સાથે થઈ, એ સાથે જ મને જણાવો આજે તમારે સુરત એફએમ થી કયું ગીત સાંભળવું છે?
2: ક્યાંય ઝૂકતા નહીં નું મૂક્યો।
0: કયું ગીત મૂકું?
2: તું હે અપના સાથી બનાને સે પહેલે વારું।
0: બિલકુલ કરિશ્મા, આવી રહ્યું છે સુરત એફએમ થી તમારી પસંદગીનું આ ગીત, તો સાંભળતા રહેજો સુરત એફએમ ને, આવજો
2: આવજો। Thank you.

0: हेलो
1: है।
0: नमस्कार, सूरत एफएम स्पीकिंग।
1: हाँ,
0: कौन बात करो छो?
1: हमारा नाम तेजस्वी है। हाँ
0: तेजस्वी, મારો અવાજ બરાબર સંભળાઈ રહ્યો છે તમને?
1: હા
0: જી, થોડુંક જોરથી બોલશો, મને તમારો અવાજ બરાબર નથી આવી રહ્યો।
1: હા
0: ફોન લાગી ગયો છે એટલે।
1: હા,
0: ક્યાંથી વાત કરો છો તેજસ્વી?
1: અમે ઉજનાથી વાત કરીએ છીએ।
0: અને શું કામકાજ કરો?
1: જરી કામ।
0: કેટલા વર્ષોથી જરી કામ કરો છો?
1: મારી 12 વર્ષ થઈ ગયા।
0: કેવો રહ્યો છે તમારો અનુભવ?
1: સારો છે, હમણાં તો મારું 12th ખતમ થયું, સારું ગયું એમ।
0: જેવું ધાર્યું તું એવું જ રિઝલ્ટ આવ્યું?
1: હા।
0: હવે શું કરવાના આગળ?
1: કોલેજ।
0: જરી કામ તમે 12 વર્ષથી કરો છો અને 12મા ધોરણની એક્ઝામ પણ આપી, તો આ કામ કરવાની સાથે અભ્યાસ બધું મેનેજ થઈ જતું તું તમારે?
1: હા।
0: કેવી રીતે બધું બેલેન્સ કરતા હતા સમયને?
1: જયારે વાંચવાનું હોય ત્યારે મમ્મી લોકો કામ કરતા હતા, ને પછી મારું વંચાઈ જાય, બધું થઈ જાય એટલે આ કામમાં લાગી જાઉં।
0: કોણ કોણ છે ઘર પરિવારમાં?
1: મારી મમ્મી છે, પપ્પા છે, બીજી 2 બહેનો છે ને અમે 3 બહેન છે।
0: આ બહેનો સાથે લડાઈ ઝઘડા થાય છે કે નથી થતા?
1: હા થાય ને કોઈ કોઈ વાર।
0: તમે મોટા છો કે નાના?
1: ના અમે વચ્ચે આવું।
0: તમારું આ બંને બહેનો સાંભળે કે ન સાંભળે?
1: ના તું ચાલ્યા કરે।
0: તો કેવાય ને કે ઘરની અંદર તો એકદમ ધમાલ મસ્તી તો રહેતી જ હશે, કઈક ને કઈક બાબતે ચહલ પહલ થતી રહે। કેવા પ્રકારનું ડાન્સિંગ ગમે છે તમને? વેસ્ટર્ન ડાન્સિંગ ગમે કે ક્લાસિકલ?
1: ના વેસ્ટર્ન।
0: તો હવે કોલેજ ની અંદર તો તમને ઘણા મોકા મળશે, હા, તો એમાં ભાગ લેજો તો પછી। જી, અમારા સુરત એફએમ ને ક્યારે સાંભળો છો તેજસ્વી?
1: રોજ જ સાંભળીએ, 10 વાગે એટલે ચાલુ જ થઈ જાય। આ જ કાર્યક્રમ સાંભળીએ।
0: કેમ ગમે છે તમને આ કાર્યક્રમ?
1: આમ નવા જૂના ગીત આવે, માઇન્ડ ફ્રેશ થઈ જાય,
0: થાક પણ ઉતરી જાય ગીતો સાંભળતા સાંભળતા। તેજસ્વી, આજે તમારે સુરત એફએમ થી કયું ગીત સાંભળવું છે?
1: કયું ગીત મૂકું? પેલું મેને પ્યાર કિયા વાળું ગીત નહીં?
0: કયું?
1: કઈ નઈ, તમે તમારી થી મૂકી દેજો ને।
0: મેને પ્યાર કિયા ફિલ્મ થી?
1: હા।
0: કોઈ પણ ગીત સંભળાવી દઉં?
1: હા
0: બિલકુલ। તેજસ્વી, આવી રહ્યું છે સુરત એફએમ થી તમારી પસંદગીના ફિલ્મનું આ ગીત, તો સાંભળતા રહેજો અમારા સુરત એફએમ ને, આવજો।
1: થેન્ક યુ।

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં.
1: તમારી વાતો તમારા અવાજમાં,
2: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
1: હોવ બહાર કે ઘરમાં,
2: રહેશે સુરત FM તમારા દિલમાં.
1: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
1: 02612236209
2: 0261-2236-209 પર.
3: હેલો, સુરત FM સ્પીકિંગ. 101.1 MHz.
2: हर बुधवार और शनिवार शाम 7 बजे सुनिए विशेष जयमाला, जिसके प्रायोजक है
4: सुबह जराओ, शाम जराओ।
3: देव दर्शन थू
5: सुरती सिजलर, जहाँ तमे मानशो डिलिशियस वातों ने साथे मेलोडियस गीतों.

0: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: फैंटास्टिक फन फॉर फैमिली
2: 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
3: हेलो
4: हेलो,
3: सूरत एफएम स्पीकिंग।
4: जी हाँ, सूरत एफएम स्पीकिंग। गुड मॉर्निंग।
3: गुड मॉर्निंग।
4: कौन बात करो छो?
3: जय।
4: क्यांथी बोलो छो? जय
3: पागलपुर।
4: जणावो शुं नવીનતા છે? જય
3: નવીનતા કઈ ને, હમણાં અધિક માસ ચાલે છે।
4: અધિક માસમાં શું શું તમે કરો છો?
3: એક ટાઈમ જમવાનું છે, બપોર જમીએ એમ, ઓરાસામાં તાપી નદીએ નાવાઈ વાત।
4: કોની સાથે આવ્યા છો?
3: મમ્મી સાથે।
4: શું શું પ્રવૃત્તિ કરવી ગમે છે જય ફ્રી સમય હોય ત્યારે?
3: ફ્રી સમય મળે તો મમ્મી કહે છે લઈ જાય મંડી રવિવારે, બાકી રોજ તો ચાલુ જ હોય નોકરી। પિક્ચર જોવાનો શોખ હતા પણ હવે નથી જવાતું એમ।
4: અચ્છા, પણ ઘરે સમય મળે તો જોઈ લઉં કે નહીં પછી તમે?
3: હા એ વાત સાચી, પણ પહેલે જોતો હતો પણ હવે નથી જવાતું એમ।
4: જી, ભાગળ તો ખુબ જ ચહલ પહલ વાળો વિસ્તાર છે, તમને કેવું લાગે છે આ વિસ્તારમાં રહેવું ગમે છે?
3: હા સારું ગમે છે।
4: કેટલા વર્ષોથી ત્યાં ભાગળમાં રહો છો?
3: બચપનથી।
4: અને રાતના તો જે રોનક હોય છે ખરેખર લોકો સ્પેશિયલી જોવા આવે છે।
3: હા એ આપણે મેચ જીતે આવે બધું પબ્લિક કરવા, ગણપતિનો તહેવાર હોય બધા તહેવાર ત્યાં આવું જોઈએ એમ ભાગળ પર આવે।
4: ઉત્તરાયણમાં પણ બહુ વધારે ત્યાં ભીડ થતી જોવા મળે છે। ચાલો ખુબ સરસ, તો આવી જ રીતે તમે તમારું કામકાજ કરતા રહો, આનંદમાં રહો, અમારા સુરત એફએમ ને પણ સાંભળતા રહો, કારણ કે ભાગળ અને એની આજુબાજુના વિસ્તારમાં સુરત એફએમ સાંભળનારા પણ બહુ છે લોકો। આખો દિવસ સાંભળો છો સુરત એફએમ ને? તો ઘરમાં કોણ સાંભળે છે?
3: મમ્મી સાંભળે।
4: તો જણાવો આજે કોની પસંદગીનું ગીત સાંભળવા માંગો છો, મમ્મી ની કે તમારી?
3: આપને પેલું લગેરા મુન્નાભાઈ ને મૂકી દેજો ની, પલ પલ વાલ વાલું, પેલું શ્રેયા ઘોષાલ ગાયલું જ ને?
4: હાજી સુરત એફએમ થી તમારી પસંદગીનું આ ગીત સાંભળતા રહેજો અમારા સુરત એફએમ ને, આવજો।

0: હેલો, નમસ્કાર. હા જી,
1: સુરત એફએમ સ્પીકિંગ.
0: જી હા, બિલકુલ, તમે સુરત એફએમ પર જ ફોન લગાવ્યો છે.
1: હા, રાજુભાઈ બોલું, સદરામપુરા મેઈન રોડ પરથી.
0: કેમ છો રાજુભાઈ?
1: આજ એકદમ મજામાં.
0: જી, તમારા અવાજમાં એ ઉત્સાહ લાગી રહ્યો છે કે તમે એકદમ ખુશખુશાલ છો.
1: ખુશખુશાલમાં કેમ છે, કાલે અમે છે ને કાલે અસલમાં મારા મામા લઈ ગયેલા, સંતુક મામા ને મહેશ મામા હડીશમાં જમવાનમાં.
0: એટલે એનો આનંદ છે.
1: એનો આનંદ છે.
0: અને હું તો એવું સમજતી હતી કે સુરત એફએમ પર ફોન લાગી ગયો છે એટલે આનંદમાં છો.
1: ને મહેશ મામા નથી પણ મામી પેમિલા મામી છે ને, એમના દીકરા હેમંતભાઈ, તમને બે મામા, ધનસુખ મામા ને દમુ મામી ને પેમિલા મામી ને એમનો દીકરો હેમંતભાઈ, તો અમને હાથ પકડીને લઈ ગયા સુભાષભાઈ ને રાજુભાઈ ને. મારું નામ રાજુભાઈ ને મોટાભાઈ નામ સુભાષભાઈ.
0: અચ્છા, મને લાગે છે બહુ સમય પછી તમે બહાર હોટલમાં જમવા માટે ગયા છો.
1: હા, હોટલમાં તો બહુ મજા આવી ગઈ. મામીએ બહુ સરસ જમાડ્યા અને બહુ સરસ ગિફ્ટ પણ આપી અમને.
0: ચાલો, ખુબ સરસ. તો આવો, નાનો મોટો પ્રોગ્રામ તો કરતા રહેવું જોઈએ પરિવાર સાથે જમવાનો.
1: સવારથી ફોન ની ટ્રાય મારતો હતો, લાગી ગયો આજે ભગવાન નો કેટલો મોટો અભાવ થયો. હે કે
0: સુરત એફએમ ને સાંભળતા લાગો છો એટલે બહુ.
1: બધા સાંભળે, મામા મામી બી સાંભળે ને હું બી સાંભળું, પરિવાર સાંભળે.
0: જી, કામકાજ શું કરવાનું રાજુભાઈ?
1: જરી કામ છે. તારો અમે લોકો 15 દિવસ થી બને છે, તો ઘર કામ જ બરું કર્યું, બહાર નું નાના મોટા કામ હતા તે બધા પતાવી દીધા. જરી નું કામ એટલું બરું મંદુ છે ને,
0: તો
1: પ્રાર્થના કરીએ તો કામ ચાલુ થઈ જાય.
0: હા બિલકુલ. હજી કેટલા સમય સુધી બંધ રહેશે શું લાગે છે તમને?
1: હવે ધીમે ધીમે ચાલુ થઈ જશે, બે ત્રણ દાડા અઠવાડિયામાં સુધીમાં. તો એ તો તાંબા ચાંદી મોંઘા છે ને, એટલે બહાર થી લેવાની બહુ ભાવ નહી હાલતા ને, એટલે માલ મોકલતા પણ નથી.
0: બરાબર.
1: લગન સીઝન પતી ગઈ છે.
0: જી રાજુભાઈ. રાજુભાઈ આવી રહ્યું છે સુરત એફએમ થી તમારી પસંદગી નું આ ગીત. સાંભળતા રહેજો અમારા સુરત એફએમ ને. આવજો
1: આવજો આવજો.

નમસ્કાર શ્રોતા મિત્રો, આજના ફોન ઇન પ્રોગ્રામ અંતર્ગત આપે જે ગીતો સાંભળ્યા તે ગીતોની માહિતી આ મુજબની છે. ફોન ઇન પ્રોગ્રામનો પ્રથમ ફોન હતો સુરત ભાઠેના વિસ્તારના રહેવાસી ભીખાભાઈનો, જેમણે 1990 સાલમાં રજૂ થયેલ બાગી ફિલ્મના ગીતની ફરમાઈશ કરી હતી, જે ગીત આપે અભિજીત અને સાથી મિત્રોના યુગલ સ્વરોમાં સાંભળ્યું. આનંદ મિલિંદનું સંગીત હતું તથા સમીર દ્વારા શબ્દ રચિત આ ગીત હતું. ફોન ઇન પ્રોગ્રામ અંતર્ગત બીજો ફોન હતો સુરત વાડીફળિયા અંબાજી વિસ્તારના રહેવાસી કરિશ્મા અને રીનાબેનનો, જેમણે પ્યાર ઝૂકતા નહીં ફિલ્મના ગીતની ફરમાઈશ આપી હતી. 1985 સાલમાં રજૂ થયેલ આ ફિલ્મના ગીતને સ્વર લતા મંગેશકર અને શબ્બીર કુમારે આપ્યો હતો. ગીતને સંગીતબદ્ધ કર્યું હતું લક્ષ્મીકાંત પ્યારેલાલે તથા ગીત શબ્દરચના SH બિહારીની. ફોન ઇન પ્રોગ્રામમાં ત્રીજું ગીત આપે લતા મંગેશકરના સ્વરમાં માણ્યું. સુરત પાસેના કિમના રહેવાસી ગોરધનભાઈએ લતા મંગેશકરના સ્વરમાં કોઈપણ ગીત સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે અન્વયે આપે 20 ઓક્ટોબર 1964 રોજ રજૂ થયેલ અને કે શંકર દ્વારા નિર્દેશિત ફિલ્મ રાજકુમારનું પ્રસિદ્ધ ગીત માણ્યું. સાધના પર ફિલ્માવેલ આ ગીતને સંગીત શંકર જયકિશને આપ્યું હતું તથા ગીત શબ્દરચના હતી શૈલેન્દ્રની. ફ્રેન્ડ,

0: ચોથો ગીત આપે 1990 સાલમાં રજૂ થયેલ સલમાન ખાન અને ભાગ્યશ્રી અભિનીત સુપરહિટ ફિલ્મ મેને પ્યાર કિયા થી સાંભળ્યું. સુરતના ઉધના વિસ્તારના રહેવાસી તેજસ્વીની પસંદગીના ફિલ્મનો ગીત આપે એસપી બાલાસુબ્રમણ્યમના સ્વરમાં માણ્યું. રામ લક્ષ્મણ દ્વારા સંગીતબદ્ધ થયેલ આ ગીત હતું જેની શબ્દરચના અસદ ભોપાલીએ લખી હતી. ફોનિન પ્રોગ્રામમાં પાંચમું ગીત આપે 2006 સાલમાં રજૂ થયેલ અને રાજકુમાર હીરાની નિર્દેશિત ફિલ્મ લગે રહો મુન્નાભાઈ થી માણ્યું. સોનુ નિગમ શ્રેયા ઘોષાલના યુગલ સ્વરોમાં સ્વરબદ્ધ થયેલ આ ગીત હતું જેને સંગીતબદ્ધ કર્યું હતું શાંતનુ મોઇત્રાએ અને ગીત શબ્દરચના હતી સ્વાનંદ કિરકિરેની. અને શ્રોતા મિત્રો, ફોનિન પ્રોગ્રામનો અંતિમ ફોન હતો સુરતના સગરામપુરા મેઇન રોડ વિસ્તારના રહેવાસી રાજુભાઈનો, જેમણે મામા ભાંજા માટેના કોઈ પણ ગીતને સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે અન્વયે આપે 1999 સાલમાં રજૂ થયેલ સિલસિલા હે પ્યાર કા ફિલ્મથી ગીત સાંભળ્યું. ઉદિત નારાયણ, વિનોદ રાઠોડ, ચંદ્રચૂર સિંઘ અને શક્તિ કપૂરના યુગલ સ્વરોમાં સ્વરબદ્ધ થયેલ આ ગીત હતું જેને સંગીતબદ્ધ કર્યું હતું જતીન લલિતે તથા ગીત શબ્દરચના લખી હતી સમીરે. તો શ્રોતા મિત્રો, આ હતી માહિતી આજના ફોન ઇન પ્રોગ્રામ અંતર્ગત રજૂ થયેલ ગીતોની. સ્ટે ટ્યુન એન્ડ કીપ લિસનિંગ 101.1 મેગાહર્ટ્ઝ એટલે કે સુરત FM, ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી, એન્ડ હેવ અ ગુડ ડે.
1: આપ માણી રહ્યા હતા ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ. કાર્યક્રમની પ્રસ્તુતિ હતી મિલવી વ્યાસની. હવે આ કાર્યક્રમ અહીં પૂરો થાય છે.
2: Fantastic fun for family.

યસ માય ડિયર ફ્રેન્ડ્સ, આ આકાશવાણી છે 101.1 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર. કહેવાય છે કે અવસર એ બરફ જેવો હોય છે. અવસર એ બરફ જેવો હોય છે, વિચારતા રહીએ ત્યાં સુધીમાં તો ઓગળી જાય. તો માય ડિયર ફ્રેન્ડ્સ, આ સુરતી સિદ્લરનો અવસર આવ્યો છે તો તે ઓગળી જાય, આઈ મીન સમય વીતી જાય તે પહેલાં તેને માણી લેવામાં મજા છે, બરાબર ને? સવારના 11 વાગ્યા છે. સ્ટુડિયોમાં આજે હાજર છે નૈના સુરતી સિલર કાર્યક્રમની સિમ્પલ સી ગપશપ વિથ મ્યુઝિક સાથે. તો જીવનમાં મળતા રહેતા અવસરો પર વિચારવામાં સમય બરબાદ કરવા કરતાં તેને માણતા રહીએ તો કંઈક ઓર મજા પડે છે. અને ફિલહાલ સુરતી સિલર કાર્યક્રમની શરૂઆત કરીએ એક મસ્ત ગીત સાથે. પ્યાર હૈ તો હૈ ફિલ્મથી છે આ ગીત, સુનિધિ ચૌહાણના અવાજમાં. ગીત રચના કુંવર જુનેજા, સંગીત બોબી ઇમરાનનું.

દોસ્તો 2023ના વર્ષે રિલીઝ થયેલ પ્યાર હૈ તો હૈ ફિલ્મથી આ ગીત અત્યારે આપણે માણ્યું સુનિધિ ચૌહાણના અવાજમાં. કેલેન્ડરના પાના પર તો રોજ એની એ જ તારીખ આવે અને જાય વાર, તિથિ અને તહેવારોના બદલાવ સાથે, ખરું ને દોસ્તો? હવે જુઓ, ઉઘડતી સ્કૂલોનો મહિનો એવો જૂન, જે આ વર્ષે ઉઘડતા અઠવાડિયે એટલે કે સોમવારથી શરૂ થયો છે. શનિ રવિની રજા બાદ પછી એક બ્રેક આવે, એટલે શનિ રવિની રજા દરમિયાન બ્રેક આવે અને એ બ્રેક બાદ દર અઠવાડિયાના ફરી શરૂ થતા કામની શરૂઆતનો દિવસ એટલે સોમવાર. હવે દરેક મહિનો જે વારથી શરૂ થાય તે પછીના વારથી પૂરો થાય જો તે 30 દિવસનો હોય તો, અને 31 દિવસનો મહિનો જે વારથી શરૂ થાય તેના બીજા વારે પૂરો થાય. જેમ કે હવે જુઓ, જૂન મહિનો સોમવારથી શરૂ થયો છે તો મંગળવારે પૂરો થશે. અને આ સાંભળતા સાંભળતા તમારું ધ્યાન કદાચ કેલેન્ડર પર ગયું હશે. અને જુલાઈ મહિનો બુધવારે શરૂ થશે, જે બુધવાર પછી ગુરુ નહીં પણ 31 દિવસનો હોવાથી શુક્રવારે પૂરો થશે. અને દરેક મહિનાના જે કંઈ પણ હોય છે દોસ્તો, એટલે કે જે દરેક મહિનામાં 4-4 વાર હોય છે, પણ શરૂઆતના અને અંતના વાર 5-5 હોય છે. ઇન શોર્ટ, આ મહિને શનિ રવિ 4-4 જ મળશે ભાઈ. એટલે કામ કરતાં બધાને એમ જ થાય છે કે અરે આ વખતે શનિ રવિ 4 જ છે નહીં. પણ હા, સુરત FM પર સુરતી સિલમમાં ગપશપ બાદ હોય છે ગીતની મજા.

એમ એસ ધોની ફિલ્મથી છે આ ગીત, અરમાન મલિકના અવાજમાં. ગીત રચના મનોજ મુંતશિર, સંગીત અમાલ મલિકનું.

0: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
3: हर बुधवार और शनिवार शाम 7 बजे सुनिए विशेष जयमाला, जिसके प्रायोजक है
4: सुबह जलाओ शाम जलाओ
5: देव दर्शन।
3: Fantastic fun for family.
6: 101.1 MHz Surat FM.
7: कार्यक्रम सूरती सिल्लर માણી રહ્યા છો આપ દોસ્તો, અને આગળ કહ્યું તેમ કેલેન્ડરના પાના પર તો રોજ નવી તારીખ આવે અને જાય, તેમ છતાં દરેકે દરેક દિવસ દરેકે દરેક વ્યક્તિ માટે ખાસ ન પણ હોય, પણ ભાઈ દરેક દિવસ કોઈક ને કોઈક માટે તો ખાસ હોય જ ખરું ને? પણ દોસ્તો, આજે એ દિવસ છે જે તમામ પૃથ્વીવાસીઓ માટે મહત્વનો કહી શકાય અને મહત્વનો હોવો જ જોઈએ, કારણ આજે છે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આજના દિવસે વિચારવા જેવી વાત એ છે કે સોશિયલ મીડિયા પર માત્ર હેપ્પી એન્વાયરમેન્ટ ડેની પોસ્ટ કે પછી સ્ટેટસ મૂકી દેવાથી આપણે પર્યાવરણ પ્રેમી છે એવું સાબિત નથી થઈ જતું, પણ તે માટેની ચોક્કસ જાગૃતતા લાવવી એ જ સાચો પર્યાવરણ પ્રેમ. પણ તેમાં આપણી પહેલી પ્રોબ્લેમ જ એ છે કે પર્યાવરણ એટલે શું એ વિશે જ બરાબર કે પૂરેપૂરી ખબર જ ન હોય તો તેના રક્ષણ માટેની જાગૃતતા રાખવી એ તો દૂરની વાત થઈ જાય.

અત્યારે ગીત માણ્યું, જોલી LLB 2 ફિલ્મથી, સ્વર જુબિન નોટિયાલ અને નીતિ મોહનના, સંગીત ચિરંતન ભટ્ટનું. દોસ્તો, પર્યાવરણ એટલે શું? તો એવું સમજો કે આ પૃથ્વી એ આપણું ખૂબ મોટું ઘર, જેમાં હવા એ પંખાનું કામ કરે, નદી દરિયા કૂવા એ આપણા વોટર ફિલ્ટર કે પછી માટલા, સુરત દાદા આપણા ઘરની લાઇટ જેવા, અને વૃક્ષ વનસ્પતિ એ આપણું રસોડું. હવે વિચારો કે જો ઘરના પંખા જ પ્રદૂષિત હવા આપે તો, અને આપણા ઘરનું પીવાનું પાણી એટલે કે વાપરવાનું પાણી એ ચોખ્ખું ફિલ્ટર કરવાને બદલે ગંદુ પાણી આપે તો, અને રસોડું જ આખે આખું ગાયબ થઈ જાય તો શું થાય? એટલે હવા પાણી ખોરાક, એ હવા પાણી ખોરાક વગરનું ઘર રહેવાલાયક કહેવાય નહીં ને? તો ભાઈ, આ જ છે પર્યાવરણ, જે આપણું પાલન પોષણ રક્ષણ કરે છે. તો જો પર્યાવરણ સલામત, તો જ આપણું જીવન સ્વસ્થ અને સલામત, ખરું ને? તો ચાલો આપણે આપણા પર્યાવરણની સલામતી માટે, નહીં વધારે મોટું તો એકદમ નાના નાની જે કંઈ આપણે પગલાં લઈ શકીએ તો શું કરી શકીએ તેની વાત કરીશું, અને સાથે સાથે માણીએ ગીત પણ.

હાઈવે ફિલ્મથી ગીત હતું આ, સ્વર ઝેબ અને આલિયા ભટ્ટના, ગીત રચના ઇરશાદ કામિલ, સંગીત એ આર રહેમાનનું. તો દોસ્તો, પર્યાવરણ બચાવવાની વાત આવે ને ત્યારે બધી જ જવાબદારી પ્રશાસન અને પ્રકૃતિ પર ઢોળી દઈએ ને એવું વિચારીએ ને કે મારા એકલાના કરવાથી શું ફરક પડશે, બીજા કોઈ તો કરતા નથી. અને આવું વિચારીને દરેક જ આંખ આડા કાન કરતા રહે તો તેમાં પરિણામ આપણને ભોગવવું પડે. પણ આપણી નાની નાની આદતો બદલીશું તો મોટો બદલાવ ચોક્કસ આવી શકે છે. જેમ કે બ્રશ કે શેવિંગ કરતી વખતે નળ બંધ રાખવો જોઈએ, નહાવા માટે શાવરને બદલે વાસણમાં પાણી લઈને આપણે નહાવાની આદત પાડવી જોઈએ.

ઘરમાં ટપકતા નળ હોય અને તેના દ્વારા થતો પાણીનો વેડફાટ અટકાવવો જોઈએ. પીવા માટે જેટલી જરૂર હોય એટલું જ પાણી લઈએ કે બીજાને આપીએ, અને જો પાણી બચી જાય તો તેનો ઉપયોગ બીજી રીતે કરીએ. ભીનો અને સૂકો કચરો અલગ અલગ આપીએ અને આવા કચરાને ડીકમ્પોઝ કરીને ખાતર પણ બનાવવાનું શીખીએ. શાકભાજી કરિયાણું ખરીદવા જતી વખતે ઘરેથી જ કપડાંની થેલી લઈને જઈએ, અને જો વેપારી આપણને પ્લાસ્ટિકની થેલી આપે તો સામેથી ના પાડવી એ આપણી ફરજ કહેવાય. દોસ્તો, વીજળીનો ઉપયોગ ઘટાડીએ, અને ડિજિટલ યુગમાં તો ભાઈ પુષ્કળ પ્રમાણમાં અને નુકસાનકારક કચરો, એટલે જે અત્યારે પૃથ્વી પર ખૂબ મોટા પ્રમાણમાં ખડકાઈ રહ્યો છે એવું કહેવામાં ખોટું નથી, તે કચરો એટલે ઈ વેસ્ટ. મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, ટેબ્લેટ, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, બેટરી, એના વાયર, ચાર્જર, ડેટા કેબલ, આ બધા જ ઇલેક્ટ્રિક ઉપકરણોમાં સીસુ, પારો અને કેડિયમ જેવી ઝેરી ધાતુઓ પણ હોય છે. જો તેમનો યોગ્ય નિકાલ કરવાને બદલે જમીન કે પાણીમાં ફેંકી દઈએ અથવા તો બાળી દેવામાં આવે તો તે જમીન, હવા અને પાણીમાં પ્રદૂષણ ફેલાવે છે. તો ભલે આપણી ખરીદ શક્તિ વધી, પણ આવા ઈ વેસ્ટના યોગ્ય રિસાયકલ અને નિકાલ માટે પણ આપણે સૌએ જાગૃત થવાની ખૂબ જરૂર છે. અને જો પર્યાવરણ પ્રત્યે આપણી સાચી જાગૃતિ આવશે તો પર્યાવરણ આપણને ખુશખુશાલ જીવન આપી શકે છે.

0: અને દોસ્તો, માત્ર વિશ્વ પર્યાવરણ દિવસે જ કેમ, હર હંમેશ વૃક્ષારોપણ અને તેનું જતન એ આપણી આદત હોવી જોઈએ, ખરું ને? પર્યાવરણની જાળવણી એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. આપ સૌને વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આપણે અત્યારે ગીત માણ્યું તમાશા ફિલ્મથી, મોહિત ચૌહાણના અવાજમાં. ગીત રચના ઇશાદ કામિલ, સંગીત હતું એ આર રહેમાનનું.
1: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
2: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
3: વાહ, દિવસ સુધરી ગયો.
4: ફસાણો.
5: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
6: RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.
7: કીજીએ સુરત FM કે સાથ અપને દિલ કી બાત.

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी जन सेवा ना 90 वर्ष
1: ऑल इंडिया रेडियो एटले के आकाशवाणी नी जन सेवा ना अविरत 90 वर्षनी उजवणी निमित्ते रंगमंच अने सिने अभिनेता श्री प्रतीक गांधीनो शुभेच्छा संदेश।
2: મારી આકાશવાણી સાથેની યાત્રા શરૂ થઈ જ્યારે હું ડિપ્લોમા કોલેજમાં હતો, ડિપ્લોમા કોલેજથી નીકળ્યો અને તરત જ સુરતમાં હતો. સુરતમાં નાટકો કરતા હતા અને નાટકના જ ઘણા બધા મિત્રો કોઈક ને કોઈક રીતે આકાશવાણી સાથે સંકળાયેલા હતા. કદાચ એમના દ્વારા જ મને પણ આકાશવાણી સાથે સંકળાવવાનો એક અવસર મળ્યો હતો. અને ત્યારે અમે એક ટોક શો શરૂ કર્યો હતો આકાશવાણીમાં રહીને, જેમાં સંચાલન મેં કર્યું હતું અમુક એપિસોડ્સનું. પછી બીજો પણ એક કંઈક મિત્રો સાથેની ચર્ચા અને એવો એક શો હતો, એ પણ અમે કર્યો હતો અને જુદા જુદા વિષયો પર ચર્ચા કરી હતી. આકાશવાણી સાથે જેટલું પણ કામ કર્યું અને મેં મુંબઈમાં આવીને પછી આકાશવાણીની પરીક્ષા પણ આપી હતી વોઇસ ટેસ્ટ, અને ત્યાર પછી મુંબઈમાં રેડિયો નાટકો પણ કર્યા છે, રેડિયો સિરીઝ પણ કરી છે. એટલે જે વાચિકમ આખો જે અભિનય છે, કદાચ મને લાગે છે એનો સૌથી પહેલો અનુભવ આકાશવાણીને લીધે જ થયો. નાના હતા ત્યારથી અમે રેડિયો સાંભળતા હતા. જે લોકો આપણને જોઈ નથી શકતા, માત્ર આપણા અવાજથી આખી વાર્તાનો અનુભવ એમને કઈ રીતે કરાવો છે, એ ચિત્ર એમની આંખો સામે ઊભું થઈ જાય એ રીતે આરોહ અવરોહ સાથે વાત વાર્તા બધા પાત્રો કઈ રીતે એમના સુધી પહોંચાડવા છે, એ કદાચ બહુ જ સાહજિકતાથી આકાશવાણી શીખવાડ્યું એવું લાગે છે મને. મારી આખી અત્યાર સુધીની જર્નીમાં તો આકાશવાણીનો બહુ જ મોટો ફાળો છે. રંગમંચ સાથે સંકળાયેલો તો હું બહુ જ નાનો હતો સ્કૂલમાં, તો ત્યારથી પછી આકાશવાણીમાં જેટલું પણ થોડું ઘણું કામ કર્યું એમાં મને અવાજ સાથે કઈ રીતે કામ લેવું છે એક કલાકાર તરીકે એ બહુ સારી રીતે શીખવા મળ્યું. અને કદાચ એને લીધે જ મારી થિયેટરની જર્નીમાં પણ મને એનો બહુ જ મદદ મળી છે વસ્તુની, કારણ કે આંગિક અભિનય એક વસ્તુ છે, વાચિક એક અભિનય જે છે જેના માટે અવાજ પર પૂરેપૂરો કંટ્રોલ જોઈએ. ભાષા પર જે કે તમારો એક ભાષાની એક પકડ હોવી જોઈએ એ પણ એટલી જ જરૂરી છે. અને કદાચ આ બંને વસ્તુની સમજણ મારી જો વધારે વધી હોય તો એ આકાશવાણીમાં જેટલું પણ નાનું મોટું કર્યું તું કામ એને લીધે જ વધી છે. એ અનુભવ બહુ અદ્ભુત અનુભવ છે. આકાશવાણી એટલે આપણું સૌથી જૂનું કમ્યુનિકેશનનું માધ્યમ છે અને આકાશવાણી જ્યારે 90 વર્ષ પૂરા કરવા જઈ રહ્યું છે અને હું તો શતાબ્દી વર્ષની ઉજવણીની રાહ જોઉં છું 10 વર્ષમાં, આકાશવાણી આ જ રીતે હજી ઘણા વર્ષો સુધી લોકો સુધી વાતો સમાચારો અને એન્ટરટેનમેન્ટ પહોંચાડતું રહેવી આશા રાખું છું.
0: બહુજન હિતાય બહુજન સુખાય આકાશવાણી. જન સેવાના 90 વર્ષ.

યસ માય ડિયર ફ્રેન્ડ્સ, જનસેવાના અવિરત 90 વર્ષથી મનોરંજન કરી રહી આકાશવાણી કેટલાયના લોકોના જીવનમાં આદત બની ગઈ છે નહીં. સુરતી સિલર કાર્યક્રમ આજે માણી રહ્યા છો નૈનાને સંગ, ઓનલી ઓન 101.1 સુરત FM. દોસ્તો, ભારતમાં આધિકારિક રેડિયો પ્રસારણની શરૂઆત આમ તો 1927માં થયેલી ને ત્યારબાદ 1930માં તેમનું ખાનગીમાંથી રાષ્ટ્રીયકરણ કરીને ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસ એટલે કે ISBS ની શરૂઆત થયેલી. પણ દોસ્તો, 1936ના વર્ષે 8 જૂને તેને ISBS બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો નામ અપાયું, જેના 90 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે 8 જૂને. પણ દોસ્તો, આ ઓલ ઇન્ડિયા રેડિયો બદલીને સત્તાવાર નામ આકાશવાણી થયું 1956માં. આમ તો સંસ્કૃત શબ્દ આકાશવાણીનો શાબ્દિક અર્થ થાય છે આકાશમાંથી આવતી વાણી કે અવાજ. આમ આકાશવાણી નામ અપનાવવાથી ઓલ ઇન્ડિયા રેડિયોને એક વિશિષ્ટ ભારતીય ઓળખ મળી, જે દેશના સાંસ્કૃતિક અને ભાષાકીય વારસા સાથે જોડાયેલી છે. અને દોસ્તો, આકાશવાણી નામ આપવાનો શ્રેય MV ગોપાલસ્વામીને જાય છે, જેઓ 1935માં મૈસૂરમાં ભારતના પ્રથમ ખાનગી રેડિયો સ્ટેશનના સ્થાપક હતા. MV ગોપાલસ્વામીના ભારતીય જનસંચારના ઇતિહાસમાં અમૂલ્ય યોગદાનને એક માઇલસ્ટોન તરીકે પણ યાદ કરવામાં આવે છે.

0: જાવેદ અલીના સ્વરે મળ્યું આ ગીત પુષ્પા ધ રાઈસ ફિલ્મથી આપણે માણ્યું. સંગીતકાર દેવીશ્રી પ્રસાદના સંગીતે સજી ગીત રચના હતી રકીબ આલમની. સુરતી સિલ્લર કાર્યક્રમમાં લઈએ એક નાનકડો બ્રેક.
1: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
2: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
1: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
3: હર ઘર સૂર્યઘર.
4: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી. ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર. હમારે સ્ટેશન્સ લાઇવ મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર. हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.
5: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
6: આપ સુરતમાં હો કે સુરતથી દૂર,
7: સુરત FM 101.1 ના તમારા ફેવરિટ પ્રોગ્રામ્સ
6: કદી નહીં રહે તમારાથી દૂર.
7: ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ દ્વારા
6: હંમેશા તમારી સાથે.
8: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
9: 101.1 મેગાહર્ટ્ઝ સુરત FM.
0: દોસ્તો, આજે સોશિયલ મીડિયા પર કોઈ મોંઘી હોટલ કે રેસ્ટોરન્ટમાં જઈને ચા કોફી કે પછી જમવાના, મોટા મોટા મોલ્સમાં શોપિંગના, દેશ વિદેશ પ્રવાસના આ બધાના ફોટો, કે પછી મોંઘી કાર કે બાઇકની ચાવીના ફોટો મૂકવામાં આવે ત્યારે એ પાછળનો આશય આપણે માણેલા આનંદને વહેંચવાનો નથી હોતો. પણ જુઓ, અમારી પાસે શું છે જે તમારી પાસે નથી કે તમે કરી શકતા નથી એ બતાડવાનો વધારે હોય છે. લાઇક, કોમેન્ટ્સ અને વ્યૂઝ એ આજના માનવીના અહંકારનું પોષણ કરતા ડિજિટલ વિટામિન્સ જેવા થઈ ગયા છે. એક પ્રખ્યાત લેખકે સ્ટેટસ એન્ઝાઇટી નામની તેમની બુકમાં લખ્યું છે કે આજના આધુનિક સમાજમાં માણસને પોતાની નજરમાં ઊંચા ઉઠવા કરતાં બીજાની નજરમાં ઊંચા દેખાવાની ચિંતા વધુ હોય છે, જેના કારણે ડિપ્રેશનના શિકાર વ્યક્તિ વધી રહ્યા છે. પણ આપણે સૌએ એ સમજી લેવું જરૂરી છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો પોતાની જિંદગીનું માત્ર સુંદર, સફળ અને ખુશ દેખાતું પાસું જ બીજાને બતાવે છે. આવા ફોટો, ફીડ કે વિડીયો સંપૂર્ણ જિંદગી નથી હોતા, એ માત્ર એક નાનકડો ભાગ હોય છે. તો આવા અર્ધસત્યની તુલના સામાન્ય માણસ પોતાની વાસ્તવિક જિંદગી સાથે કરવાની ભૂલને કારણે હતાશામાં ધકેલાઈ જવાની સંભાવના વધી જતી હોય છે, જેમાંથી બહાર આવવાની જરૂર છે આજે આપણા સૌને.

0: કી એન્ડ કા ફિલ્મથી ગીત માણ્યું, જયેશ ધામી અને અદિતિ સિંઘ શર્માના અવાજમાં. ગીત રચના કુમાર, સંગીત મીત બ્રધર્સનું.
1: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
2: હા, સુરત એફએમ.
1: કોણ બોલો?
2: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
1: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
2: ચાલે રાખે બેન, બહુ મજા નથી આવતી.
1: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર.
3: સુરત એફએમ.
1: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.
0: એન્ડ નાવ લાસ્ટ બટ નોટ લીસ્ટ. દોસ્તો, કોઈ પણ જોક્સ સાંભળીને આપણને હસવું ત્યારે જ આવે જ્યારે તે બરાબર સમજાયો હોય, ખરું ને? હવે જુઓ આ જોક્સ. ટીચરે ક્લાસરૂમમાં એક બાળકને પ્રશ્ન પૂછ્યો કે કહે જોઈએ સ્વર અને વ્યંજનમાં શું ફરક છે. ત્યારે પેલા બાળકે જવાબ આપ્યો કે ટીચર, સ્વર એ મોંમાંથી નીકળે, જ્યારે વ્યંજન એ મોંની અંદર જાય. હવે આ જોક્સમાં સ્વર અને વ્યંજન આ બંને શબ્દના અર્થ બંને પક્ષે અલગ અલગ, જેના કારણે એક બુદ્ધિશાળી રમૂજ ઊભી થાય. ટીચર માટે સ્વર અને વ્યંજન એ વ્યાકરણ મુજબના કક્કા બારક્ષરીના શબ્દો, જ્યારે પેલા બાળક માટે તો સ્વર એટલે અવાજ અને વ્યંજન એટલે કે કોઈ પકવાન કે ખાવાની વસ્તુ. આમ એવું જરૂરી નથી કે દરેક જોક્સ પર દરેક વ્યક્તિને હસવું આવે જ, પણ ઓલ થિંગ ઇઝ ધેટ કે ભાઈ જોક્સ કાં તો હસાવી શકે, કાં તો બીજા સામે ડફોળ કે પછી હોશિયાર સાબિત કરી શકે. ચોઇસ ઇઝ યોર્સ. ફિલહાલ મારી ચોઇસ નહીં, પણ સમયની ચોઇસ છે કે આપને સંભળાવી દઉં સુરતી સિલ્લર કાર્યક્રમનું આ અંતિમ ગીત.

દોસ્તો, યોગાનુયોગ જુઓ કે આજે આપણે સુરતી સિદ્ધલર કાર્યક્રમની શરૂઆતમાં ગીત માણ્યું સુનિધિ ચૌહાણના અવાજમાં, અને અંતિમ ગીત પણ સુનિધિ ચૌહાણના સ્વરમાં મળ્યું આપણે માણ્યું. એમાં સ્વરમાં સાથ હતો ઉદિત નારાયણનો. અગ્નિપથ ફિલ્મથી ગીત હતું આ. ગીત રચના અમિતાભ ભટ્ટાચાર્ય, સંગીત અજય અતુલનું. તો અગ્નિપથ ફિલ્મના આ ગીત સાથે જ હવે આજનો સુરતી સિલ્લર કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની અનુમતિ આપો આપની દોસ્ત નૈનાને એ વાત સાથે કે નોટ ઓન્લી લીવ બટ ઓલવેઝ બી લાઈવ ઇન લાઈફ. આકાશવાણી છે વિવિધ ભારતીના સુરત કેન્દ્રને સંગ ટ્યુન છો આપ 101.1 મેગાહર્ટ્સ પર. બરાબર બપોરે 12 વાગે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ કાર્યક્રમ યાદો કી મહેફિલ. જસ્ટ બી વિથ અસ.

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની

0: की स्टील नी बॉटल वगैरह नो उपयोग करो।
1: आवो आ प्लास्टिक कलेक्शन ड्राइव में सहभागी बनी स्वच्छ अने प्लास्टिक मुक्त गुजरात बनावीए। स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित में प्रसारित।
2: हर बुधवार और शनिवार शाम 7 बजे सुनिए विशेष जयमाला, जिसके प्रायोजक है देवदर्शन धूप, अगरबत्ती, धूप स्टिक्स, कोन्स एवं हवन सामग्री।
3: आ उनाळामां सुरक्षा सूचनोनुं पालन करो अने लूथी बचो।
4: हीटवेव એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
5: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
6: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.

0: પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હર બુધવાર ઓર શનિવાર શામ 7 બજે સુનિયે વિશેષ જયમાલા, જિસકે પ્રાયોજક હૈ
3: શામ જરાઓ
4: દેવદર્શન થોડું.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણમાં 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ભારતીય રિઝર્વ બેન્કે આ નાણાકીય વર્ષમાં સતત બીજી વખત વ્યાજદર યથાવત રાખ્યા. સરકારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોને સરકારી સિક્યુરિટીઝમાંથી મૂડીલાભ અને વ્યાજની આવક પર સંપૂર્ણ કરમુક્તિ આપી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો ચાલુ. અને જાપાનમાં એશિયા કપ હોકી ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણના પ્રવાસે આવશે. પ્રધાનમંત્રી રોડ, વીજળી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાઓનો શુભારંભ કરશે. શ્રી મોદી સૌપ્રથમ હજીરાની મુલાકાત લેશે અને બપોરે એક વિશાળ જાહેરસભાને સંબોધતા પહેલા નિર્માણાધીન ઔદ્યોગિક અને માળખાગત સુવિધાઓની સમીક્ષા કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: क्षेत्रीय बुनियादी ढांचे को बड़ी गति देते हुए प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात और महाराष्ट्र के बीच कनेक्टिविटी को बढ़ाने के लिए वडोदरा मुंबई एक्सप्रेसवे के महत्वपूर्ण पैकेज राष्ट्र को समर्पित करेंगे. वे राष्ट्रीय राजमार्ग 56 के महत्वपूर्ण खंडों को 4 लेन बनाने की भी आधारशिला रखेंगे, जिससे आदिवासी क्षेत्रों और स्टैच्यू ऑफ यूनिटी तक पहुँच में सुधार होगा. जन कल्याण के तहत प्रधानमंत्री सूरत में 24 घंटे आपातकालीन और ट्रॉमा केयर सुविधाओं से लैस एक आधुनिक 200 बिस्तरों वाले ESIC अस्पताल का भी उद्घाटन करेंगे. અપર્ણા ખુંડ, આકાશવાણી સમાચાર, અહમદાબાદ.
0: પ્રધાનમંત્રી સાંજે કેન્દ્રશાસિત પ્રદેશ દમણની મુલાકાત લેશે, જ્યાં તેઓ દમણમાં લગભગ 2,970 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમારા સંવાદદાતા અપર્ણા ખુંડનો અહેવાલ સાંભળીએ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी आज दमण में नमो हवाई अड्डे के नए टर्मिनल भवन और आधुनिक नमो अस्पताल का उद्घाटन करेंगे, जिससे केंद्र शासित प्रदेश में क्षेत्रीय हवाई संपर्क और स्वास्थ्य सेवाओं को मजबूती मिलेगी. प्रधानमंत्री आज दमण कन्वेंशन सेंटर, निफ्ट परिसर और एक प्रतिष्ठित ब्रिज समेत कई ऐतिहासिक बुनियादी ढांचा परियोजनाओं की भी आधारशिला रखेंगे. समुद्री विकास की दिशा में एक बड़े कदम के रूप में प्रधानमंत्री आज केंद्र शासित प्रदेश लक्षद्वीप के लिए भी 885 करोड़ रूपए की बंदरगाह परियोजनाओं का શિલાન્યાસ કરેંગે. અપર્ણા ખુંડ, આકાશવાણી સમાચાર, સુરત.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી 23 જૂને બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આ વર્ષના પદ્મ પુરસ્કારો એનાયત કરશે. ગયા મહિનાની શરૂઆતમાં સુશ્રી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત પ્રથમ નાગરિક સન્માન સમારોહમાં 66 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પદ્મ પુરસ્કારો એનાયત કર્યા હતા. ભારતીય રિઝર્વ બેંક RBIએ આ નાણાકીય વર્ષમાં સતત બીજી વખત વ્યાજદર યથાવત રાખ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ માટે બીજી દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરતા આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે નાણાકીય નીતિ સમિતિએ સર્વાનુમતે તટસ્થ વલણ સાથે ટૂંકા ગાળાના ધિરાણદર અથવા રેપો રેટ 5.25% પર જાળવવાનો નિર્ણય કર્યો છે. બેંકે આ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન અગાઉના 6.9% ઘટાડીને 6.6% કરી છે. બેંકે આ નાણાકીય વર્ષ માટે CPI ફુગાવાનો લક્ષ્યાંક પણ 4.6% વધારીને 5.1% કર્યો છે. બેંકે બિનનિવાસી ભારતીયો NRI દ્વારા ઇક્વિટી સાધનોમાં રોકાણ મર્યાદા પણ વધારી છે.
2: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से LAF के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
0: સરકારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોને સરકારી સિક્યુરિટીઝમાંથી મૂડીલાભ અને વ્યાજની આવક પર સંપૂર્ણ કરમુક્તિ આપી છે. આ મુક્તિ આ વર્ષની 1 એપ્રિલથી અમલમાં આવશે. સરકારે આ સંદર્ભમાં આવકવેરા સુધારો વટહુકમ 2026 જારી કર્યો છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલાંથી સરકારી સિક્યુરિટીઝ પર ઘણા દેશોની જેમ કરવેરામાં વધારો થશે. મંત્રાલયે જણાવ્યું હતું કે બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સને પણ આવી જ આવકવેરા મુક્તિ અપાઈ છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ પેન્શન ભંડોળ, વીમા કંપનીઓ અને સોવરિન વેલ્થ જેવા લાંબા ગાળાના રોકાણકારોને વિદેશી મૂડીનો સ્થિર અને વ્યવસ્થિત પ્રવાહ સુનિશ્ચિત કરશે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ સુધારાઓનો ઉદ્દેશ કાર્યકારી જટિલતાઓને ઘટાડવા, બજાર ઉપલબ્ધતાને સરળ બનાવવા અને અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય બજારોની જેમ વધુ સીમલેસ રોકાણ પ્રદાન કરવાનો છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને તમિળનાડુ રાજ્ય અધ્યક્ષ કે અન્નામલાઈનું પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું સ્વીકારી લીધું છે. અન્નામલાઈએ તાજેતરમાં જ ભાજપ અધ્યક્ષને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. કર્ણાટકના જળ સંસાધન મંત્રી રામલિંગા રેડ્ડીએ આજે તેમને મંત્રાલય ફાળવણીને લઈને રાજીનામું આપ્યું છે. બેંગલુરુમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેમને બેંગલુરુ વિકાસ મંત્રાલય આપવાનું વચન અપાયું હતું, પરંતુ તેના બદલે તેમને જળ સંસાધન મંત્રાલય અપાયું છે. તેમણે કહ્યું કે તેઓ ધારાસભ્ય તરીકે સેવા આપતા રહેશે અને કોંગ્રેસ પાર્ટીમાં રહેશે. 3 જૂને શપથ લીધા બાદ ગઈકાલે મંત્રીમંડળને નવા મંત્રાલયો ફાળવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે તેઓ રામલિંગા રેડ્ડી સાથે આ મુદ્દા પર ચર્ચા કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ વર્ષ 1973થી પૃથ્વી પર જીવન બચાવવા અંગે જાગૃતિ લાવવા દર વર્ષે 5 જૂને આ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના અનેક મહાનુભાવોએ દેશવાસીઓને વિશ્વ પર્યાવરણ દિવસની શુભકામના પાઠવતા સૌને પર્યાવરણની જાળવણી કરવા અનુરોધ કર્યો. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને દેશવાસીઓને પર્યાવરણીય સંરક્ષણ, ટકાઉ જીવન અને જૈવ વિવિધતાના રક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવા અપીલ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે ભારતની સભ્યતાએ તેના નાગરિકોને પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાનું શીખ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે એક પેડ માં કે નામ જેવી પહેલોએ વાર્ષિક આશરે 1.1 લાખ હેક્ટર વન વિસ્તાર વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. શ્રી મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર દરેકને શુભેચ્છા પાઠવી અને પર્યાવરણ સંરક્ષણ માટે સમર્પિત તમામ લોકોની પ્રશંસા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ દિવસ પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એક પૃથ્વી, એક પરિવાર અને એક ભવિષ્યના સિદ્ધાંતથી પ્રેરિત થઈને ભારત મિશન લાઇફની ભાવનામાં સ્વચ્છ, હરિયાળો અને વધુ ટકાઉ ગ્રહ તરફ કામ કરવાનું ચાલુ રાખશે. શ્રી મોદીએ કહ્યું કે દેશના લોકોએ દર્શાવ્યું છે કે સામૂહિક પ્રયાસો, મજબૂત નીતિઓ, વિજ્ઞાનમાં વિશ્વાસ અને નવીનતા નોંધપાત્ર પર્યાવરણીય સુધારા લાવી શકે છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રીઓ સર્વે શ્રી અમિત શાહ, રાજનાથસિંહ, શિવરાજસિંહ ચૌહાણ, ભૂપેન્દ્ર યાદવ, ડોક્ટર એસ જયશંકર, પિયુષ ગોયલ સહિત અને કેન્દ્રીય મંત્રીઓએ વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો ચાલુ છે. તેમણે કહ્યું કે કોઈપણ કરારમાં ઈરાનને પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરતા કાયમી ધોરણે અટકાવવા જોઈએ. વ્હાઇટ હાઉસમાં બોલતા શ્રી ટ્રમ્પે કહ્યું કે પરમાણુ અપ્રસાર તેમના વહીવટીતંત્રના અભિગમનો મુખ્ય ઉદ્દેશ છે. તેમણે કહ્યું કે ભવિષ્યના કોઈપણ કરાર હેઠળ ઈરાનને પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરવાની મંજૂરી અપાશે નહીં. શ્રી ટ્રમ્પે વર્ષ 2015ના પરમાણુ કરારની ટીકા કરતા તેને ઈરાનના પરમાણુ શસ્ત્રો મેળવવાનો માર્ગ ગણાવ્યો અને દાવો કર્યો કે કોઈપણ નવો કરાર મૂળભૂત રીતે અલગ હશે. ઈરાની પરમાણુ ઠેકાણા પર અમેરિકાના હુમલાનો બચાવ કરતા તેમણે કહ્યું કે આ સુવિધાઓ સંપૂર્ણપણે નાશ પામી છે અને તેના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. શ્રી ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો અમેરિકન સૈનિકોને નિશાન બનાવવામાં આવશે તો તાત્કાલિક વળતો જવાબ અપાશે. ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ જાપાનના કાકામિઘારા હોકી સ્ટેડિયમ ખાતે આજે ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. ભારતે પુલ એમાં 9 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહીને અંતિમ 4માં સ્થાન મેળવ્યું છે. આજની મેચની વિજેતા ટીમ ફાઇનલમાં પહોંચશે અને જાપાન અથવા પુલ બીની ટોચની ટીમનો સામનો કરશે. ઓમાન દ્વારા મીના અલ ફાહલ નિકાસ ટર્મિનલ પર તેલ પુરવઠા કેન્દ્રો નજીક વિસ્ફોટ થવાને કારણે ક્રૂડ ઓઇલ નિકાસ અટકાવી દેવામાં આવી છે. આ વિસ્ફોટ ટર્મિનલના 2 સિંગલ બોય મુરિંગ બર્થ SBM 1 અને 2 વચ્ચે થયો હતો, જેનો ઉપયોગ ટેન્કરોમાં ક્રૂડ ઓઇલ ભરવા માટે થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણમાં 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ભારતીય રિઝર્વ બેંકે આ નાણાકીય વર્ષમાં સતત બીજી વખત વ્યાજદર યથાવત રાખ્યા. સરકારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોને સરકારી સિક્યુરિટીઝમાંથી મૂડી લાભ અને વ્યાજની આવક પર સંપૂર્ણ કરમુક્તિ આપી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો ચાલુ. અને જાપાનમાં એશિયા કપ હોકી ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 એ પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી સુરતમાં માર્ગ, વીજળી અને ઔદ્યોગિક ક્ષેત્રોની 18,800 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનો શુભારંભ કરાવશે. સૌપ્રથમ તેઓ હજીરા પહોંચશે અને બપોરે જાહેરસભાને પણ સંબોધશે. આ પહેલા શ્રી મોદી ઔદ્યોગિક અને માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરશે. આ અંગે આકાશવાણી અમદાવાદના અમારા સંવાદદાતા અપર્ણા ખુંટનો અહેવાલ સાંભળીએ.
1: क्षेत्रीय बुनियादी ढांचे को बड़ी गति देते हुए प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात और महाराष्ट्र के बीच कनेक्टिविटी को बढ़ाने के लिए वडोदरा मुंबई एक्सप्रेसवे के महत्वपूर्ण पैकेज राष्ट्र को समर्पित करेंगे. वे राष्ट्रीय राजमार्ग 56 के महत्वपूर्ण खंडों को 4 लेन बनाने की भी आधारशिला रखेंगे, जिससे आदिवासी क्षेत्रों और स्टैच्यू ऑफ यूनिटी तक पहुँच में सुधार होगा. जन कल्याण के तहत प्रधानमंत्री सूरत में 24 घंटे आपातकालीन और ट्रॉमा केयर सुविधाओं से लैस एक आधुनिक 200 बिस्तरों वाले ईएसआईसी अस्पताल का भी उद्घाटन करेंगे. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: શ્રી મોદીએ સાંજે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં અંદાજે 2,970 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी आज दमण में नमो हवाई अड्डे के नए टर्मिनल भवन और आधुनिक नमो अस्पताल का उद्घाटन करेंगे, जिससे केंद्र शासित प्रदेश में क्षेत्रीय हवाई संपर्क और स्वास्थ्य सेवाओं को मजबूती मिलेगी. प्रधानमंत्री आज दमण कन्वेंशन सेंटर, निफ्ट परिसर और एक प्रतिष्ठित ब्रिज समेत कई ऐतिहासिक बुनियादी ढांचा परियोजनाओं की भी आधारशिला रखेंगे. समुद्री विकास की दिशा में एक बड़े कदम के रूप में प्रधानमंत्री आज केंद्र शासित प्रदेश लक्षद्वीप के लिए भी 885 करोड़ रूपए की बंदरगाह परियोजनाओं का शिलान्यास करेंगे. अपर्णा खुंड, आकाशवाणी समाचार, सूरत.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મિશન 5 મિલિયન ટ્રીઝ અંતર્ગત અમદાવાદમાં વૃક્ષારોપણના મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા અને પ્રદૂષણના સ્ત્રોતોની સચોટ માહિતી મેળવવા મોબાઇલ સોર્સ અપાર્ટમેન્ટ લેબોરેટરીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. મુખ્યમંત્રીએ શહેરમાં હરિયાળી વધારવા અને પર્યાવરણ સંરક્ષણને વધુ મજબૂત બનાવવા માટે મિયાવાકી પદ્ધતિ આધારિત લોંગ ઓન ફોરેસ્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પણ શુભારંભ કરાવ્યો. આ કાર્યક્રમ દરમિયાન કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, આ વર્ષે અમદાવાદ શહેરમાં કુલ 50 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રખાયો છે.
2: આજે સમગ્ર ગુજરાતની અંદર આજના દિવસે અને હવે ચોમાસું આવશે એટલે ચોમાસામાં પણ કરોડો વૃક્ષો વાવી વન વિભાગ દ્વારા અને સૌ લોકો સાથે જોડાઈ અને પોતે પોતાના માતૃશ્રીના નામ, પોતાના ઘરના જે લાડીલા વ્યક્તિના નામે એક વૃક્ષ વાવી અને એનું જતન કરશે તો ગુજરાત હરિયાળી ક્રાંતિ તરફ છે અને હરિયાળી ક્રાંતિ તરફ જવા.
0: સમગ્ર વિશ્વમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યમાં વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો દ્વારા આ દિવસ હર્ષભેર ઉજવાઈ રહ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી એક પેડ મા કે નામ અભિયાનના 3જા તબક્કાનો આજથી પ્રારંભ કરાવ્યો. આ અભિયાન અંતર્ગત ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 50 લાખ અને ગાંધીનગર શહેરમાં 5,000 વૃક્ષોનું વાવેતર કરાશે. આ પ્રસંગે પટેલે સૌ નાગરિકોને પર્યાવરણ દિવસની શુભેચ્છા પાઠવી હતી. વલસાડ જિલ્લાના વાપીમાં નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરાયું, જ્યારે ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં ગ્રીન બેલ્ટ અભિયાનનો પ્રારંભ કરાવાયો. મહીસાગર જિલ્લા સંતરામપુરમાં શિક્ષણ તાલીમ ભવન ખાતે પૂર્વ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે વૃક્ષારોપણ કર્યું. નર્મદા જિલ્લાના વિવિધ તાલુકામાં વૃક્ષારોપણ દરમિયાન પર્યાવરણના સંરક્ષણ, વૃક્ષોના મહત્વ અને હરિયાળું પર્યાવરણ જાળવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અંગેનો સૌને સંદેશ અપાયો. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજ્યભરમાંથી આજે સવારે 8 વાગ્યા સુધીમાં 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા નાગરિકોમાં 172 પુરૂષો, 282 સ્ત્રીઓ અને 114 બાળકોનો સમાવેશ થાય છે. હાલમાં તમામ જિલ્લાઓમાં પોલીસની જુદી જુદી ટીમો દ્વારા આ ઓપરેશન અંતર્ગત અન્ય શંકાસ્પદ વ્યક્તિઓ અને વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન અને તપાસની પ્રક્રિયા હજુ પણ કાર્યરત છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યની સુરક્ષા અને શાંતિ સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. ગેરકાયદેસર ઘૂસણખોરી અને વસવાટ કરનારા શખ્સો સામે આ પ્રકારની કડક ઝુંબેશ આગામી સમયમાં પણ યથાવત રહેશે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થયા છે. આ સમયગાળામાં ગુજરાત પણ અનેક ક્ષેત્રમાં નવી ઊંચાઈએ પહોંચ્યું છે. આવું જ એક ક્ષેત્ર વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્ર પણ છે. રાજ્યમાં ગત 12 વર્ષમાં વિજ્ઞાનના પ્રસાર અને જનમાનસમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસિત કરવા પાટણ, ભુજ, ભાવનગર અને રાજકોટ એમ 4 જેટલા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર

0: કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. આ તમામ કેન્દ્રની અત્યાર સુધીમાં 25,64,000થી વધુ વિજ્ઞાન પ્રેમીઓએ મુલાકાત લીધી છે. આ કેન્દ્ર વૈજ્ઞાનિક ચેતનાના કેન્દ્ર બન્યા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: Fantastic fun for family.
2: 101.1 MHz. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
3: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
2: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
3: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
2: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
4: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર FM 101.1 પર. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે.

0: આહતો પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. હવે પછીનો કાર્યક્રમ ગીતો ભરી કહાની. બસ થોડી જ વારમાં સાંભળતા રહો સુરત FM 101.1 પર.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
3: કીજીએ સુરત FM કે સાથ અપને દિલ કી બાત.

0: रिकॉर्डिंग के लिए फ़ोन कीजिए हर रविवार सुबह 9 से 1 बजे तक। हमारा फ़ोन नंबर 02612236209। सुनिए अपने पसंदीदा फिल्मी गाने हर रोज सुबह 10 से 11 बजे तक।
1: हेलो सूरत एफएम स्पीकिंग 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: સુરતી સિઝલર જ્યાં તમે માણશો ડિલિશિયસ સ્વાદોની સાથે મેલોડિયસ ગીતો.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

મિત્રો, રોમેન્ટિક ફિલ્મોની મજા કંઈક અલગ જ હોય છે. દરેકમાં અલગ અલગ લવ સ્ટોરી અને શું થશે હવે પછી એમના જીવનમાં એવી તાલાવેલી અને ક્લાઇમેક્સ સુધી રાહ જોવાની મજા. એવી જ એક માસૂમ લવ સ્ટોરી એટલે ફિલ્મ કરીબ. હિમાચલ પ્રદેશની ઠંડી અને આહલાદક યાદીઓમાં વાદીઓમાં ફિલ્માયેલ આ ફિલ્મમાં ફિલ્મનો હીરો બિરજુ તેની પ્રેમિકા નેહાને પ્રેમનો ઇઝહાર કરવા ઘણા અખતરા કરે છે અને એવી જ માસૂમિયત પર ફિલ્માયેલ આ ગીત, જેમાં હિમાચલ પ્રદેશનું પ્રસર લેખ બતાવવામાં આવ્યું છે. રાહત ઇન્દોરીની શબ્દરચનાને માણીએ અનુ મલિકના સંગીત અને કુમાર સાનુ અને સંજીવનીના મેલોડિયસ સ્વરમાં.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर. हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.
3: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
4: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
5: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
4: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
5: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
4: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
6: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
7: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ સ્વાદોની સાથે મેલોડિયસ ગીતો.

0: हेलो, आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
1: हाँ, सूरत एफएम।
0: कौन बोलो?
1: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
0: ओके, केवो चले छे आपनो व्यापार?
1: चाले राके बेन, बहु मजा नथी आवती।
0: चलवो नहीं, धमधमात दौड़ाओ अपना व्यापार ने। अमारा असंख्य श्रोताओ सुधी पहुँचाड़ो आपनी वात। जाहेरात आपो आकाशवाणी विविध भारती सूरत एफएम पर।
2: सूरत एफएम।
0: अमारो फोन नंबर छे 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1
2: સુરત એફએમ।
3: Fantastic fun for family।
2: 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમ।
4: દોસ્તો, आप माणी रह्या छो कार्यक्रम गुजरा हुआ जमाना ओनली ऑन 101.1 एफएम। प्रेम अमीरी गरीबी कदीए नथी जोतो। प्रेम कोईने पण थई शके छे अने कहूँ तो कोईनी पण साथे। आवी ज लव स्टोरी छे फिल्म गुलाम मां। मुंबईना एक गरीब टपोरी छाप धरावता सिद्धू ने प्रेम थई जाए छे एक हाई लाइफ जीवती छोकरी अलीशा साथे। બંને એકબીજાના પ્રેમમાં હોય છે। અલીશાને અમીરીનો ગુરૂર હોય છે અને સિદ્ધુની તે મજાક પણ ઉડાવે છે, છતાં સિદ્ધુ તેને પ્રેમ કરે છે અને જ્યારે આંખોથી તેનો ઇઝહાર થાય છે ત્યારે આ ગીત ગાય છે। અલકા યાજ્ઞિક અને કુમાર સાનુના સ્વરોમાં માણીએ આ ગીત। જતીન લલિતનું સંગીત અને સમીરના શબ્દો છે।

0: जरोखा में अभी आप सुन रहे थे हमारी आज और कल प्रसारित होने वाले कार्यक्रमों का लेखा जोखा।
1: प्रस्तुत छे गुजरा हुआ जमाना कार्यक्रम नो शेष भाग ओनली ऑन 101.1 FM। एक छोकरो अने छोकरी एक बीजाने जोया वगर प्रेम में पड़े तो दोस्तों एक निर्दोष प्रेम कहानी नो जन्म थाय। अने आ प्रेम कहानी एटले फिल्म सिर्फ तुम। आजना जमाना में युवानो आवो प्रेम तो वड़ी थतो हशे, કોઈને જોયા વિના કેવી રીતે આખી જિંદગી તેની સાથે રહેવાતું હશે આવું કહેતા જોવા મળે છે। પહેલાના જમાનામાં એકબીજાને જોયા વિના જ લગ્નો થતા અને સુખી પણ થતા। આજે તો પ્રેમ લગ્ન કરીને પણ પસ્તાતા યુવા યુવતીઓને જોયા છે। દોસ્તો પ્રેમ નિભાવતા આવડવો જોઈએ, બાકી થઈ તો બધાઈને જાય છે। અનુરાધા પડવાલ અને હરિહરનના સ્વરોમાં આ ગીત માણીએ। સંગીતકાર નદીમ શ્રવણ અને ગીતકાર સમીર।

0: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: गुजरात वासियों, आपनी प्रकृति अने पर्यावरण ने प्लास्टिक मुक्त बनावानो समय आवी गयो छे। गुजरात सरकार द्वारा 5 जून विश्व पर्यावरण दिवस थी शुरू थई रही छे विशेष प्लास्टिक कलेक्शन ड्राइव। घरे प्लास्टिक नो कचरो अलग थी एकत्र करो अने डोर टू डोर कलेक्शन वैन माज आपो।
2: याद राखो, जाहिर जग्याए, नदी नाळा के खुल्लामा प्लास्टिक क्यारेय न फेंको। प्लास्टिक ने बदले कापडनी थैली, स्टीलनी बॉटल वगैरे नो उपयोग करो।
1: आवो आ प्लास्टिक कलेक्शन ड्राइव मा सहभागी बनी स्वच्छ अने प्लास्टिक मुक्त गुजरात बनावीए। गुजरातवासीओ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે। ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ। ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો।
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો। પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો।
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ। સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત।
3: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગ્યે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં।
4: હર બુધવાર ઓર શનિવાર શામ 7 બજે સુનિયે વિશેષ જયમાલા, જિસકે પ્રાયોજક હૈ
5: સુબહ જલાઓ શામ જલાઓ
6: દેવ દર્શન થુ।
7: દે સે ધ વ્યૂ ફ્રોમ ધ ટોપ ચેન્જિસ એવરીથિંગ, but for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcil.co.in and take the first step toward the blue.
8: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
9: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, મત મિક્સ થોડી કરાય।
8: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય। અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે, લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ। છે ને એકદમ સિમ્પલ?
10: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો।
11: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી।
10: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ।
8: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે।
10: એટલે?
8: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ।
10: આપનું શહેર સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી।

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी जनसेवाना 90 वर्ष
1: ऑल इंडिया रेडियो એટલે કે આકાશવાણીની જનસેવાના અવિરત 90 વર્ષની ઉજવણી નિમિત્તે સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતનો શુભેચ્છા સંદેશ.
2: ઓલ ઇન્ડિયા રેડિયો કે 90 સાલ 8 જૂન કે પૂરે હો રહે હૈ તો મેં હમારે સુરત પોલીસ પરિવાર કે તરફ સે ખૂબ ખૂબ શુભકામના મેં દેતા હું. હમ લોગ કે બહુત સારી યાદગીરી હૈ, બહુત સારી મેમરી હૈ જો રેડિયો કે સાથ

0: Fantastic fun for family.
1: 101.5 MHz. હવે વાત કરીએ કોલેજમાં થયેલા પહેલા પ્રેમની. બેસ્ટ ફ્રેન્ડ્સનું એક ગ્રુપ હોય, કોલેજમાં અચાનક એક ખૂબ જ સુંદર છોકરી નવી આવે, વળી તમારા ગ્રુપમાં જ એન્ટર પણ થાય, ત્યારે પહેલી નજરે જે પ્રેમની ફિલિંગ થાય તે આ ફિલ્મ પ્યાર મેં કભી કભીમાં દર્શાવી છે. પ્રેમ વળી કોઈ એકને નથી થતો, એટલે સર્જાય છે લવ ટ્રાયંગલ. સીડ અને બગ્સ બંનેને ફિલ્મની હિરોઈન ખુશી સાથે પ્રેમ થાય છે. પહેલા પ્રેમનો અહેસાસ કરાવતું આ ગીત શાનના અવાજમાં સાંભળીએ. સંગીત છે વિશાલ સિરાજ અને સમ્રાટનું તથા શબ્દો છે વિશાલ અને રાજ કૌશલના.

મિત્રો, આજનો ગુજરા હુઆ જમાના કાર્યક્રમ અહીં પૂરો કરીએ. આ આકાશવાણી છે ને આપણે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. થોડી જ ક્ષણોમાં બરાબર 7 વાગ્યે આપ માણશો કાર્યક્રમ જયમાલા.

0: नमस्कार, आकाशवाणी समाचार प्रवेश अड़ियेचा वांचे छे। मुख्य समाचार। ગુજરાતના સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર આપ્યો। પ્રધાનમંત્રીએ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નમો હોસ્પિટલ અને નમો વિમાન મથક માટે ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કર્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને બિહારના સરહદી વિસ્તારોમાં ગેરકાયદે વસ્તી વિષયક ફેરફારને રોકવા સરકાર કટિબદ્ધ। ભારતને 5મી પેઢીના લડાકુ વિમાન સુખોઈ SU-57 આપવા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની દરખાસ્ત। જાપાનમાં રમાતી હોકી એશિયા કપ સ્પર્ધામાં પાકિસ્તાનને હરાવી ભારતીય પુરુષ ટીમ ફાઇનલમાં પહોંચી। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર આપતા કહ્યું, વિશ્વ પર્યાવરણીય સંરક્ષણ સાથે આર્થિક વિકાસને સંતુલિત કરીને ભારત સક્રિય રીતે આગળ વધી રહ્યું છે। ગુજરાતના સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ માળખાગત પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યા બાદ જાહેરસભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, ભારતની કુલ 250 ગીગાવોટની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાંથી ગુજરાત 50 ગીગાવોટનું યોગદાન આપે છે, જે દેશની ગ્રીન એનર્જી હિસ્સાનો 5મો ભાગ છે।
1: ये जो वैश्विक संकट चल रहा है, ये दिखाता है कि एनर्जी के मामले में आत्मनिर्भरता कितनी जरूरी है। और बीते 12 वर्षों में देश ने जो कैपेसिटी तैयार की है, उसका कितना बड़ा महत्व है। 12 वर्ष पहले भारत में सौर ऊर्जा का उत्पादन नाम मात्र का था, आज हम दुनिया के टॉप 5 देशों में से एक हैं।
0: શ્રી મોદીએ ગુજરાત સૌર ઉર્જાથી ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા તરફ વળવામાં મોટી ભૂમિકા ભજવવા તૈયાર છે, જે ઉર્જામાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા જરૂરી છે તેમ પણ જણાવ્યું।
1: દુનિયા અબ હરિત યુગ કી તરફ, ગ્રીન ફ્યુચર કી તરફ બહોત હી સાવધાન હો ચુકી હૈ। ભારત ભી ગ્રીન ગ્રોથ પર બહોત અધિક કામ કર રહા હૈ। और इसमें भी गुजरात राज्य है जिसने इस शताब्दी के प्रारंभ में ही सरकार में अलग गांव में भारत का पहला सोलर पार्क भी बनाया गया था।
0: દરમિયાન પ્રધાનમંત્રીએ આધુનિક કનેક્ટિવિટીને છેવાડાના વિસ્તાર સુધી લઈ જવાની સરકારની ટોચની પ્રાથમિકતા

0: પણ ભાર આપ્યો. શ્રી મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નમો વિમાન મથક માટે ટર્મિનલ ભવન અને નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત શ્રી મોદી હવે અંદાજે 2,970 કરોડ રૂપિયાની આરોગ્ય સેવાઓ અને વિવિધ ક્ષેત્રની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત તેઓ લક્ષદ્વીપ માટે અનેક મહત્વની સમુદ્રી પરિયોજનાઓનું પણ ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરાની લંકામુરા સરહદ ચોકી પર સરહદ સુરક્ષા દળ BSFના જવાનોને સંબોધતા સરહદ સુરક્ષા અંગે વ્યાપક દ્રષ્ટિકોણ રજૂ કર્યો. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શ્રી શાહે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ CAPFના પર્યાવરણીય યોગદાન અંગે કહ્યું, વર્ષ 2019થી CAPFના કર્મચારીઓએ અંદાજે 6 કરોડથી વધુ રોપા વાવ્યા છે.
1: 2019 से लेकर आज तक हमारे सभी CAPF में जवानों ने लगभग 6,40,00,000 वृक्षों को लगाने का काम किया. इस साल हम 40 लाख से 60 लाख वृक्ष लगाने वाले हैं और अगले साल हम सबका एक सामूहिक संकल्प बनने वाला है कि अगले साल एक ही वर्ष में CAPF के जवान 2 करोड़ से ज्यादा वृक्षों का लगाने का काम करेंगे और पर्यावरण की और देश की सेवा करेंगे.
0: સરહદ સુરક્ષા અંગે શ્રી શાહે કહ્યું હતું કે સરકાર ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને બિહારના સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર વસ્તી વિષયક ફેરફારોને રોકવા કટિબદ્ધ છે. ભારતીય રિઝર્વ બેંક RBIએ આ નાણાકીય વર્ષમાં સતત બીજી વખત વ્યાજદરમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ વર્ષ માટે બીજી દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરતા RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે નાણાકીય નીતિ સમિતિએ સર્વસંમતિથી ટૂંકા ગાળાનો ધિરાણ દર અથવા રેપો રેટને 5.25% પર તટસ્થ વલણ સાથે યથાવત રાખવાનો નિર્ણય કર્યો. બેંકે આ નાણાકીય વર્ષ માટે કુલ ઘરેલું ઉત્પાદન GDP વૃદ્ધિનું અનુમાન પહેલાના 6.9% ઘટાડીને 6.6% કર્યું છે. બેંકે આ વર્ષ માટે CPI ફુગાવા લક્ષ્યને પણ 4.6% વધારીને 5.1% કર્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ ચેનલ AIR ન્યૂઝ_ABID ને ફોલો કરશો. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતને રશિયાના 5મી પેઢીના લડાકુ વિમાન સુખોઈ SU-57 આપવાની દરખાસ્ત કરી. તેમણે આ વિમાનના ભારતમાં સંયુક્ત ઉત્પાદનનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. સેન્ટ પીટર્સબર્ગ આર્થિક મંચ દરમિયાન વિશ્વની કેટલીક સમાચાર સંસ્થાઓના વડાઓ સાથેની વાતચીતમાં શ્રી પુતિને કહ્યું હતું કે રશિયા હજી પણ ભારતને SU-57 લડાકુ વિમાન કાર્યક્રમમાં સામેલ કરવા માંગે છે. તેમણે કહ્યું, રશિયા ભારતની સાથે સંકલિત વાયુ સંરક્ષણ પ્રણાલી અને અન્ય મહત્વના સંરક્ષણ ઉપકરણોના વિકાસમાં સહકાર આપવા તૈયાર છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હોર્મુઝ સામુદ્ર ધુની દ્વારા સુરક્ષિત નેવિગેશન સુનિશ્ચિત કરવા અમેરિકાને યુરોપિયન સાથી દેશોની સૈન્ય મદદની જરૂર નથી. તેમણે કહ્યું, હોર્મુઝ સામુદ્ર ધુની ફરીથી સુરક્ષિત રીતે ખુલી જશે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ સામુદ્ર ધુનીની સુરક્ષાના પ્રયાસમાં ભાગ લેવા યુરોપિયન અને અન્ય સાથી દેશોને આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું, આ પ્રસ્તાવનો અસ્વીકાર કરાયો હતો. શ્રી ટ્રમ્પે વધુમાં કહ્યું કે અખાતી દેશો પાસેથી ઊર્જા પુરવઠા પર વધુ પડતા નિર્ભર દેશોને આ નિર્ણયના કારણે વધુ ખર્ચ ઉઠાવવો પડી શકે છે. ભારતીય હોકી ટીમે એશિયા કપની સેમીફાઇનલમાં પાકિસ્તાનને 5-3થી હરાવ્યું. જાપાનના કાકામી ગહારામાં એશિયા કપ પુરુષોના 18 વર્ષથી ઓછી વયની સ્પર્ધામાં પાકિસ્તાનને હરાવી ભારત હવે આવતીકાલે યજમાન જાપાન સામે ફાઇનલ મેચમાં રમશે. અગાઉ જાપાને પહેલી સેમીફાઇનલમાં મલેશિયાને 8-1થી હરાવ્યું હતું. આવતીકાલે અન્ય એક મેચમાં પાકિસ્તાન ત્રીજા સ્થાન માટે મલેશિયા સામે ટકરાશે. જ્યારે આ જ સ્પર્ધામાં ભારતીય મહિલા ટીમનો સેમીફાઇનલમાં ચીન સામે પેનલ્ટી શૂટઆઉટમાં પરાજય થયો છે. આ સાથે જ મહિલા ટીમ આ સ્પર્ધામાં સુવર્ણચંદ્રકની દોડમાંથી બહાર થઈ છે. ભારતે વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ 2026માં અત્યાર સુધી 5 સુવર્ણ સહિત કુલ 6 ચંદ્રક જીત્યા છે. ગુજરાતના અમદાવાદમાં યોજાયેલી આ સ્પર્ધામાં ભારતની સબ જુનિયર બોયઝ ટ્રેડિશનલ ગ્રુપ ટીમ અને જુનિયર ગર્લ્સ ટ્રેડિશનલ ગ્રુપ ટીમે નેપાળને હરાવી સુવર્ણચંદ્રક જીત્યા છે. આ સાથે જ ભારતે પોઈન્ટ ટેબલમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.

નોર્વે ચેસના નવમાં રાઉન્ડમાં ભારતીય ખેલાડી પ્રજ્ઞાનંદા રમેશ બાબુએ ભારતના જ વિશ્વ વિજેતા ડી ગુકેશને હરાવી ખિતાબની દોડમાં પોતાની દાવેદારી જાળવી રાખી. આ વિજય સાથે પ્રજ્ઞાનંદાના 15 પોઈન્ટ થઈ ગયા છે, જે ટોચના ખેલાડી વેસ્લીથી માત્ર અડધા પોઈન્ટ પાછળ છે. વેસ્લીએ ક્લાસિકલ ગેમ ડ્રો થયા પછી આર્માગેડન ટાઈ બ્રેકમાં મેગ્નસ કાર્લસનને હરાવી 15.5 પોઈન્ટ હાંસલ કર્યા હતા. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ આંદામાન ટાપુઓના પૂર્વ કાંઠા પરથી અંદાજે 15 કિલોમીટર દૂર શ્રી વિજયપુરમ 3માં કુદરતી ગેસના ભંડાર મળી આવ્યા હોવાનું જણાવ્યું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પુરીએ કહ્યું કે આ શોધ આંદામાન સાગરની વિશાળ ઉર્જા ક્ષમતાને દર્શાવે છે. તેમણે આ શોધખોળને આ ક્ષેત્રમાં ચાલી રહેલા તપાસ અભિયાનની સફળતાનું પ્રતીક ગણાવતા કહ્યું, કુદરતી ગેસનો ભંડાર 355 મીટરની ઊંડાઈએ મળ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતના સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાનો પ્રારંભ કરાવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર આપ્યો. પ્રધાનમંત્રીએ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નમો હોસ્પિટલ અને નમો વિમાન મથક માટે ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને બિહારના સરહદી વિસ્તારોમાં ગેરકાયદે વસ્તી વિષયક ફેરફારને રોકવા સરકાર કટિબદ્ધ. ભારતને 5મી પેઢીના લડાકુ વિમાન સુખોઈ SU-57 આપવા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની દરખાસ્ત. જાપાનમાં રમાતી હોકી એશિયા કપ સ્પર્ધામાં પાકિસ્તાનને હરાવી ભારતીય પુરુષ ટીમ ફાઇનલમાં પહોંચી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી એક પેડ માકે નામના ત્રીજા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી મામલે વધુ બે આરોપીની ધરપકડ. ગીરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયેલા 12 સિંહ સંપૂર્ણ સ્વસ્થ થતાં જંગલમાં મુક્ત કરાયા. અને રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો અને કહ્યું કે વિશ્વ પર્યાવરણીય સંરક્ષણ સાથે આર્થિક વિકાસને સંતુલિત કરીને ભારત સક્રિયપણે આગળ વધી રહ્યું છે. સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ માળખાગત પરિયોજનાઓનો શુભારંભ કર્યા બાદ એક વિશાળ સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ નિર્દેશ કર્યો કે ભારતની 250 ગીગાવોટની કુલ નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાંથી ગુજરાત એકલું 50 ગીગાવોટનું યોગદાન આપે છે, જે દેશના હરિત ઉર્જાનો 5મો ભાગ છે. તેમણે ઉમેર્યું, સૌર ઉર્જાના ઉત્પાદનમાં ભારત વિશ્વના 5 દેશોમાંનું એક છે.
1: સૌર ઉર્જા કે ઉત્પાદન મેં ગુજરાતે પ્રશંસનીય કામ કિયા હૈ ઓર અબ જબ દેશ ગ્રીન હાઇડ્રોજન ઓર ગ્રીન અમોનિયા જૈસે ક્ષેત્રમાં કામ કર રહા હૈ તો ઇસમેં ભી ગુજરાત કા રોલ બહોત બડા હોને વાલા હૈ. 12 વર્ષ પહેલે ભારત મેં સૌર ઉર્જા કા ઉત્પાદન નામ માત્ર કા થા. આજ હમ દુનિયા કે ટોપ 5 દેશો મેં સે એક હૈ.
0: શ્રી મોદીએ કહ્યું, ગુજરાતે આ શતાબ્દીના પ્રારંભે જ સરકારમાં આબોહવા પરિવર્તનનો અલાયદો વિભાગ બનાવ્યો હતો, આ વ્યવસ્થા બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું.
1: ગુજરાતને વર્ષો પહેલે હી તેજ કદમ ઉઠાને શરૂ કર દીએ થે. ગુજરાત રાજ્ય હૈ જિસને ઇસ શતાબ્દી કે પ્રારંભ મેં હી સરકાર મેં ક્લાઇમેટ ચેન્જ કા એક અલગ ડિપાર્ટમેન્ટ બનાયા થા. એવી એસી વ્યવસ્થા બનાને વાલા ગુજરાત દેશ કા પહેલા રાજ્ય થા.
0: પ્રધાનમંત્રીએ વેસ્ટ ટુ વેલ્થ પહેલની પણ પ્રશંસા કરી, જે છેલ્લા 12 વર્ષોમાં એક જન આંદોલનમાં ફેરવાઈ છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આધુનિક કનેક્ટિવિટીને છેવાડાના માનવી સુધી લઈ જવી એ સરકારની ટોચની પ્રાથમિકતા છે. અગાઉ પ્રધાનમંત્રી હજીરા પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઔદ્યોગિક અને માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરી. તેઓ થોડીવારમાં કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં અંદાજે 2,970 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતેથી એક પેડ માકે નામના ત્રીજા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. લોકભવન કર્મચારી વસાહત નજીક 5,000 જેટલા રોપાઓના વાવેતર સાથે આ અભિયાનનો પ્રારંભ થયો. વન વિભાગ દ્વારા 2026-27 દરમિયાન એક પેડ માકે નામ અને વન મહોત્સવ અન્વયે સમગ્ર રાજ્યમાં કુલ 74,453 હેક્ટર વિસ્તારમાં 5,51,00,000થી વધુ રોપાઓનું વાવેતર કરાશે. આગામી ચોમાસામાં પ્રજાજનોને સરળતાથી રોપા મળી રહે

0: એ માટે 423 નર્સરીમાંથી કુલ 11.80 કરોડ રોપાઓનું વિતરણ કરવાનું પણ આયોજન કરાયું છે. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી મામલે વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરથી ઝડપાયેલા આ શખ્સોએ વોલેટ ઓપન કરી અલગ અલગ લેયરમાં 5000 USDT એટલે કે ભારતીય મૂલ્ય અનુસાર 4,75,000થી વધુ રૂપિયા મેળવી ગેરકાયદેસર ફંડિંગ કર્યું હોવાનું સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના પોલીસ અધિક્ષક સંજય કેશવાલાએ જણાવ્યું.
1: જે હાદીરજા સબીર અલી સરાની છે એ એમના પિતાનું KYC નો યુઝ કરી એ પોતાના મિત્ર મોહમ્મદ જામીન અબ્બાસ અલી જીગર સાથે મળી અને ફાધરની KYC ડિટેલનો ઉપયોગ કરી બાયનાન્સ વોલેટ દ્વારા બંનેએ મળીને ઓફેક એન્ટિટી અનસુરુલ્લા એટ ધ હાઉથી ગ્રાન્ટેક્સથી અલગ અલગ લેયર છે એમાં 5000 USDT ટ્રાન્ઝેક્શન કરેલા હોવાનું જાણવા મળેલ છે. આ જે તપાસ છે એના આધારે આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે.
0: ઉલ્લેખનીય છે કે આ કેસમાં અગાઉ 10 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ગીર વિસ્તારમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયેલા 17 સિંહો પૈકી 12 સિંહ સંપૂર્ણ અસ્વસ્થ જણાતા જંગલમાં મુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે આ માહિતી આપી. તેમણે કહ્યું બાકીના 5 સિંહો પણ સ્વસ્થ છે અને તેમને પણ ટૂંક સમયમાં જ મુક્ત કરવામાં આવશે.
2: આ સિંહોના લગભગ 8 જેટલા જે બચ્ચાઓ છે એના ટૂંકા ગાળાની અંદર મૃત્યુ થતા થોડી ચિંતાની લાગણી હતી, પરંતુ વન વિભાગના પ્રયાસો જે બીમાર 17 જેટલા સિંહો હતા એને ક્વોરન્ટાઇન કરવામાં આવેલા હતા અને સારવાર કરવામાં આવી. 12 સિંહોને સાજા થયા પછી વનમાં છૂટા કરી દેવામાં આવ્યા છે. જે 5 સિંહો છે હજી ઓબ્ઝર્વેશન હેઠળ છે અને તંદુરસ્ત છે. છેલ્લા દિવસોની અંદર જે બીમારીથી મૃત્યુ કહી શકાય એ પ્રકારના મૃત્યુ બન્યા નથી.
0: બોલિવેરિયન રિપબ્લિક ઓફ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ આજે જામનગરની મુલાકાતે છે. તેમણે આજે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક અરૂણકુમાર તથા અન્ય અધિકારીઓ સહભાગી થયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. રાજ્યભરમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. પોરબંદર જિલ્લાના ચોપાટી બીચ ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં બીચ ક્લીનિંગ ડ્રાઈવ યોજાઈ હતી. સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના નવાનગર ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાની ઉપસ્થિતિમાં સામૂહિક વૃક્ષારોપણનો સંકલ્પ લેવાયો. છોટાઉદેપુર વન વિભાગ દ્વારા ખાનગી શાળા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાની અધ્યક્ષતામાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું. ડાંગ જિલ્લામાં આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે વન તથા કુદરતી સ્ત્રોતોનું જતન સંવર્ધન કરવાની હાકલ કરી. બનાસકાંઠામાં અંબાજી ખાતે નિર્માણાધીન બોટનિકલ ગાર્ડનમાં 51 શક્તિપીઠોની પ્રેરણાથી પસંદ કરાયેલા 51 પવિત્ર ઔષધીય મહત્વ ધરાવતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જામનગરમાં રાજ્યકક્ષાનો વિશેષ સેમિનાર યોજાયો હતો, જેમાં રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પ્રત્યેક નવા બનતા બાંધકામોની સાથે નિશ્ચિત સંખ્યામાં વૃક્ષો વાવવાની કાયદાકીય જોગવાઈ કરવાની હિમાયત કરી હતી.
3: મને લાગે છે કે બાળકોને નાનપણથી જ આપણે તૈયાર કરવા જોઈએ, અને માત્ર જંગલ નહીં પરંતુ જ્યાં જ્યાં નવી સોસાયટી બનતી હોય, નવા એપાર્ટમેન્ટ બનતા હોય, તે બધું કોન્ક્રીટ વધી રહ્યું છે, ત્યાં દરેક સોસાયટીમાં ઝાડ નાખવાની પ્રથા લાવવી જોઈએ, અને જેથી કરીને પંખીઓ આવે, બાળકો એને સમજે.
0: આ ઉપરાંત ખેડા, નવસારી, બોટાદ, ગીર સોમનાથ, કચ્છ અને પંચમહાલ જિલ્લામાં પણ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી. આજે અમદાવાદના નરોડા GIDC વિસ્તારમાં આવેલ MSN ઇન્ટરમીડિયેટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં વિસિલમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં 3 જેટલા મજૂરોને ઇજા થઈ હતી. તેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ફાયર બ્રિગેડની ટીમ અને અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લઈ લીધી હતી. કયા કારણોસર અને કયા કેમિકલમાં આગ લાગી હતી તે સમગ્ર મામલે FSLની મદદથી તપાસ કરવામાં આવશે, તેમ ઝોન 4 DCP અતુલ બંસલે જણાવ્યું હતું.
4: લાસ્ટ પછી અહીંયા આગ લાગી ગઈ અને નજીકમાં હાઇડ્રોજન સિલિન્ડર્સની સ્ટોરેજ હતી, ત્યાં પણ આગ લાગી ગઈ. અહીંયા કામ કરતા કુલ 3 લોકોને ઈજા થઈ છે, જેમાંથી એકની મૃત્યુ થઈ ગઈ છે ડ્યુરિંગ ટ્રીટમેન્ટ અને 2ની ટ્રીટમેન્ટ ચાલુ છે. શું શું પ્રિકોશન્સ લેવાનું હતું અને શું નેગ્લિજન્સ થઈ છે એ બાબતે FSL અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરીને જે પણ રિપોર્ટ આવશે એને આધારે પોલીસ આગળની કાર્યવાહી કરશે.
0: રાજ્યમાં આગામી 10 જૂન સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ, ગાજવીજ અને તેજ પવનની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ

0: પડવાની સાથે જ કેટલાક સ્થળોએ ભારે ગર્જના સાથે વીજળીના ચમકારા થવાની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વડા એકે દાસના જણાવ્યા અનુસાર પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
1: 5-10 જૂન તક ઇસમાં આજ હલકા સે મધ્યમ બરસાત કા સંભાવના રહેગા ગુજરાત રિજિયન મેં ઓર જો સૌરાષ્ટ્ર કચ્છ કી દક્ષિણ ઓર દક્ષિણ પૂર્વ જો જિલ્લા હૈ ઇસમાં હલકા સે મધ્યમ બરસાત કા સંભાવના રહેગા. આપકા થંડરસ્ટોર્મ કા ભી વોર્નિંગ દિયા ગયા હૈ. વિન્ડ સ્પીડ જો રહેગા 40-50 કિલોમીટર પ્રતિ ઘંટા હોને કા સંભાવના રહેગા. અધિકતમ તાપમાન હૈ ઇસમાં કોઈ બડા બદલાવ નહીં રહેગા અગલે 7 દિન તક.
0: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી સરકારી વસાહતની જમીન પર વર્ષોથી થયેલા અનધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે ટીપી સ્કીમ નંબરના ફાઇનલ પ્લોટ નંબર 268માં સમાવિષ્ટ આ સ્થળ પર લાંબા સમયથી પ્રવર્તમાન 19 રહેણાંક અને 10 વ્યવસાયિક મળી કુલ 29 અનધિકૃત દબાણો હટાવી જમીન સંપૂર્ણપણે મુક્ત કરાવવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે નવનિર્મિત અદ્યતન જિલ્લા ન્યાય મંદિરનું આજે લોકાર્પણ કરાયું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. અંદાજીત 74 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન સંકુલમાં એક સાથે 18 અદાલત કાર્યરત થઈ શકે તેવી વ્યવસ્થા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી એક પેડ માં કે નામના ત્રીજા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી મામલે વધુ 2 આરોપીની ધરપકડ. ગીરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયેલા 12 સિંહ સંપૂર્ણ સ્વસ્થ થતા જંગલમાં મુક્ત કરાયા. અને રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
2: હમણાં આપ સાંભળી રહ્યા હતા અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. અને હવે પ્રસ્તુત છે કાર્યક્રમ આપ કે લિયે.

આ આકાશવાણી છે અને આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. અત્યારે સમય થયો છે રાત્રિના 11:10. આ સમય છે અમારી પ્રસારણ સભા સમાપ્ત કરવાનો. આવતીકાલે સવારે 5:00

55 મિનિટે અમારી પ્રથમ પ્રસારણ સભામાં આપ સૌ દોસ્તોની સાથે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત શ્રદ્ધાને અનુમતિ આપો. શુભરાત્રી. જય હિન્દ.